આપણ હંગલા ભાઈઓ અને બહેનો નું નમસ્કાર. હું છે આરજે ભાવના અને તમે હમલતા રહેજો ઝાબુઆ નો પહેલો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબુઆની આવાજ. સાથીઓ આવો હમલ્યો યો ભીલી લોકગીત ગાયક કલાકાર માલહિંગ કટારાની આવાજમાં આરજે ભાવનાની હાથે.

0: હું છે આરજે રાકેશ.
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ
1: ખેતીવાડી,
0: આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. બ્રેકના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારું સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલના કાર્યક્રમ ખેતીવાડીમાં. તો કિસાન ભાઈઓ, આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપું વાતો સાંભળી રહેશે બોકણા પાળવાની, અને એ બધી વાતો બતાડી રહેશે મારા સહયોગી ભાઈ કમતા ડામોરજી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબવાના સહયોગ દેખી.
2: તો કિસાન સાથીઓ, હું કમતા ડામોરા ખેતીવાડી કાર્યક્રમના અંતર્ગત કિસાન ભાઈઓને બકરી પાલનના રખરખાવ અને તેના આવાસ અને તેના ખાવાના તરીકાના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છે. તો કિસાન સાથીઓ, બકરી પાલનનો આવાસ કેવો રહેવો જોઈએ? તો કિસાન સાથીઓ, સૌથી પહેલું દેખ્યું જાય બકરી પાલવા હારું કિસાન ભાઈને કાફી ઘણી ઘણી એવી ધ્યાન રાખવી પડે નાની નાની ચીજનું. કેમ કે સૌથી પહેલું દેખ્યું જાય કિસાન ભાઈઓ, બોકડા હારું છત ઉપરથી ઢાંકેલી રહેવી જોઈએ અને સદ્દરની જગા પર એના પર છપ્પરવાળા આવાસ અસલ રહેશે, તાકી તેમાં હવા આવતી જતી રહેશે. છપ્પરને મીટી યા ગારા યા ભૂસાથી યા તારકોલ મિલાવીને એના પર લેપ કરીને એના હાદરે જઈ શકે છે, તાકી આપણા પશુઓમાં ગરમી નહીં લાગે અને એનાથી યા આરામથી ખુલ્લી હવામાં ભી રહી શકે. અને એના અસલ આવાસ અસલ ચીહલાવાળો અને ઊંચી જગા પર બનેલો રહેવો જોઈએ, અને તેનથી બારિશમાં પાણી ભેળું નહીં થાય એવી જગા પર ઉઠેલી ફર્શ રહેવી જોઈએ, અને ફર્શ મીટીની બનેલી રહેવી જોઈએ અને જ્યાદા શીકણી બીની રહેવી જોઈએ, અને ફર્શમાં ઢાળ રહેવો બી ઘણો જરૂરી રહેશે. તો કિસાન સાથીઓ, આવાસમાં સારો અને ખોળ અને પાણીની સુવિધા બી હંમેશા રહેવી જોઈએ. તો કિસાન સાથીઓ, એવું દેખ્યું જાય બકરી પાલનમાં બોકડામાં કી સારો ખવાડવાનો તરીકો, એને એવી તરતી સારો ખવાડવાથો લાભ થવો જોઈએ, તાકી આપણો સારો બી નહીં વગડે છે અને સારાનો નુકસાન કમ કરવા હારું સારાની વસત બી આપણું કરી શકીએ. તો કિસાન સાથીઓ, સારો ટાંગીને કરવો જોઈએ, તાકી બોકડાની એ હેકડી બનાવી દેવી જોઈએ અને આવાસમાં ખૂંટીઓ ઠોકીને રસીથી એક એક બોદલી બાંધીને આપણે ટાંગી દેવાની, તાકી પશુ છે જો બોકણા આપણો સારો ખાય છે, સારો ખાતા ખાતા જો પોગમાં ગુંધાઈ જાય તેના અંતે વગાડ નાખે છે. તો કિસાન સાથીઓ, અને બીજો એ નુકસાન થાય છે કે એના પેટના રોગોથી બી વસાવ થાય છે. પેટના રોગોથી વસાવ કે કેમ થાય કિસાન ભાઈઓ, કે જો સારો નીસો પડી જાય છે અને નીસા આપણે કઈ પ્રકારના એવા લેંડા રહેશે, લેંડામાં કઈ પ્રકારને એવા કૃમિ રહેશે, ત્યાં ખાવા હાથે હાથે ખાવાના માધ્યમથી પેટમાં ભરાઈ જાય છે અને તેના કારણથી આપણા બોકડા બીમાર થઈ જાય છે, અને દૂધ ઉત્પાદનમાં બી બઢોતરી અને શારીરિક બઢોતરી થાય છે. અસલી તરફથી અગર ખવાડીએ તો તેનો લાભ બી કિસાન ભાઈને અસલ મળે છે, અને ટાંગીને ખવાડવાથી બોકડીનો જો સ્વાસ્થ્ય રહેશે તેઓ બી અસલ રહેશે, અને ખનિજ લવણ ઈટ સાટવાથી શરીરમાં પોષક તત્વોની બી આપૂર્તિ થાય છે. તે એનાને એક ઈટ આવે છે ખનિજ લવણ જો સાટવાની, તેના બી કિસાન ભાઈઓને રાખવી ઘણી જરૂરી છે અને બોકડીઓમાં એવી રીતે ખાવાનું આલવું જોઈએ. તો કે કેમ આલવું જોઈએ કિસાન ભાઈઓ, રોજ એક બકરીને કેટલો આહાર આલવો જોઈએ? તો એક બોકડીને લીલો સારો 2-4 કિલો, અને 2-4 કિલો જો ઘેર પર બાંધેલી બોકડીને આલવો જોઈએ, અને ડુંગરમાં સરવા જતી 1-2 કિલો, અને હુકેલો સારો જો ઘેર પર રહેતીની બોકડીને 3-4 કિલો, અને ઘેર પર બાંધેલી બોકડી રહેતીને 1-2 કિલો, અને પશુ આહાર. તો કિસાન સાથીઓ, બોકડીને પશુ આહાર 250 ગ્રામ જો ઘેર બાંધીને ખોટે ખવાડી રહ્યા તેની આલવો જોઈએ, અને બહાર સરવા જાય તેની બી પશુ આહાર જો આલવો જોઈએ 250 ગ્રામ. તો સાથીઓ, બોકડા હારું જો બોકડો રહેશે તેનાને જો ઘેર ખૂટે બાંધીને ખવાડતો હોય તેના 400 ગ્રામ આલવો જોઈએ, અને બહાર સરવા જાય તેના બી 400 ગ્રામ આલવો જોઈએ. તો ગાભણ બકરીની દેખભાળ. તો કિસાન સાથીઓ, ગાભણ બોકડીની કિકમ દેખભાળ કરવાની? તો ગાભણ બોકડીની દેખભાળ આપણ ગાબણ બોકડીને બોકણાથી અલગ રાખવાની, તાકી ગાબણ બોકડી ઉપર બાર બાર જો નર બોકડા રહેશે ત્યાં ઉપર કૂદવાથી આપણ કઈ પ્રકારની બોકડી પરેશાન થાય છે ના તેને સહી સમયથી ભોજન કરવા દે. અને કિસાન સાથીઓ, ગર્ભાવસ્થાના જો ગાબણ હોય તેની બોકડીને 2 મહિના હારે રોજ 250 ગ્રામ પશુ આહાર અને મિનરલ મિક્સર બી આલવાનો, અને વાવાવાળી બોકડીને 3 થી 4 દિન પહેલું ઘેર બાંધીને ખૂટે બાંધીને તીના સારવાનું ખવાડવું જોઈએ, અને તીનીને બહાર સરવાની જવા દેવાની, તાકી તીની બાકી જો પશુ છે કાફી બોકડાની જાત કાફી દોડીને ચાલે છે અને તેના કારણ ગાબણ બોકડી સહી ઢંગથી તીઓને હાથે સાલી નહીં પાય તો કિસાન સાથીઓ તીની હારું ખૂટે બાંધવી જોઈએ. અને ગાબણ બોકડીઓને હુકેલું અને સાફ જગા પર તીના સારો વિસાવડીને ત્યાં બેહાડવી જોઈએ. અને જો મહિનાની જો ગર્ભની અવસ્થામાં જો ગાબણ બોકડી હતીનો ગર્ભપાત અગર થવા પર અગર કઈ બોકડી ગર્ભપાત થઈ જાય પાછળું ગરી જાય તો ડાક્ટરની સલાહ લઈને તેના સંપર્ક કરીને તેના પ્રયોગશાળામાં તેનો દૂધનો બી પરીક્ષણ કરાવવો જોઈએ અને તેનીને ધ્યાન દેવું જોઈએ. તો કિસાન સાથીઓ, પોગ હડી જાય બોકડામાં જેસે ખૂર ગલન અને ફૂટ રોગ, તો એના ફૂટ રોગ બોલે છે. અને જો કીચડ રહે જ્યાં કાદો રહેશે એવી જગામાં નમીવાળી જગાથી એના દૂર રાખવો જોઈએ, અને એની બીમારીની સંભાવના એવા કીચડવાળા કાદા જગામાં કાફી બનેલી રહેશે. તો એના લક્ષણ, તો કિસાન સાથીઓ, અગર કીચડમાં અગર પોગોમાં ખાડવાનું થઈ ગયું હોય તો સૌથી પહેલું બોકડું લંગડાવા માંડી જાય, અને જો તેનો ખૂર છે તો હાડવા લાગી જાય અને બદબુ મારવા લાગી જાય, ખૂરમાં હુઝન અને ઘાવ અને દર્દ થવા લાગે છે. તો કિસાન સાથીઓ, એનો ઉપચાર અગર કરવા હારું નમીથો શેટી રાખવાનું અને હુકેલી જગા પર બોકડીને સારો આલવાનો અને હુકેલી જગામાં તીના બાંધવાની, પોટેશિયમ અને પોટેશિયમ પરમેંગનેટની રાતી દવાને જો ખૂર જો તીના પર સાફ કરીને એન્ટીસેપ્ટિક મલમ લગાડવી ઘણી જરૂરી પડે છે. તો કિસાન સાથીઓ, એની ધ્યાન રાખવી જોઈએ. બોકડીઓના પ્રમુખ રોગ

ખૂનની કમી જાણવા હારું આંખીનું પરીક્ષણ કરવું પડે છે અને ગળાને નીચે હુજન આવી જાય છે, જે દેખાવા માંડે છે અને ક્રમી થવાનો યો એક સંકેત છે. તો કિસાન સાથીઓ, એના નિદાન હારું કિસાનને શું કરવું જોઈએ? તો એના હારું ક્રમી નાશક દવાઓ પીવાડવી જોઈએ. આંતરિક પરજીવીના પ્રકાર, તો કિસાન સાથીઓ, આંતરિક પરજીવી જો રહેશે તેના ક્રમી કેટલા પ્રકારના રહે? તો આવો તમને બતાડીએ કે બોકડામાં તીન પ્રકારના આંતરિક પરજીવી રહેશે. તે એમાં ગોળકર્મી અને બીજો ફીતાકર્મી અને તીસરો જો રહેશે પત્તાકર્મી. તો કિસાન ભાઈઓ, કૃમિનો જીવન ચક્ર કિકમ છે અને યા કિકમ બોકડાના પેટમાં પૂગે છે. તો સૌથી પહેલું દેખી જાય કિસાન ભાઈઓ કે આપણે જો મીંગણીની હાથે, મતલબ લેંડાની હાથે ક્રમિના ઈંડા શરીરથી બહાર આવે છે અને ઈંડાથી નાનો કીડો તૈયાર થઈ જાય છે. તેઓ સારાને ઉપર પનપે છે અને ઝેર બોકડી સરવાના ટાઈમ પર ક્રમિ પાછો શરીરમાં પૂગી જાય છે અને શરીરમાં ક્રમિ વયસ્ક થઈને તીનમાં શરીરમાં ઈંડા મેલ નાખે છે. એવી રીતે કિસાન ભાઈ, યો ક્રમિ બોકડાના પેટમાં પૂગી જાય છે અને આંતરિક પરજીવીનો પરીક્ષણ. તો કિસાન સાથીઓ, ક્રમિની ઉપસ્થિતિનો પતો કિકમ લગાડી, તો મીંગણીની જાંચ કરાવી જોઈએ. અને બીજી વાત એ કે જિલ્લા સ્તર પર જો પશુપાલન વિભાગનો જો ક્ષેત્રીય પશુ રોગ નિદાન કેન્દ્ર રહેશે ત્યાં જઈને કિસાન ભાઈને જાંચ કરાવવાની. અને ક્રમિની રોકધામ હારું હરેક તીન મહિનાના અંતરાલ પર પ્રભાવી ક્રમિની ક્રમિનાશક દવાઓ પીવાડવીઓ અને વાડાની નિયમિત સફાઈ કરવાની. અને બહાય પરજીવી, તો બહાય પરજીવી તો બી કિસાન ભાઈઓ, આપણા બોકડાને ઘણો નુકસાન થાય છે. તો બહાય પરજીવી યા કેવા રહેશે અને કેટલા પ્રકારના રહેશે? તો કિસાન સાથીઓ, શરીરના ઉપર પાયા જવાવાળા જીવ બહાય પરજીવી કહેવાય છે અને યા કઈ પ્રકારના રહેશે? જેવી રીતે જોડા, લીખોડા, ટીક્સ અને ગીલુડ અને બગ્ગાય, તો એના લક્ષણ કેવા રહેશે અને એનો ઉપસાર કિકમ કરવાનો? તો શરીરમાં ખૂનની કમી આવી જાય છે બોકડામાં અને દિવાળને ખંજોળતું રહેશે અને તેના ખુજલી થવા લાગી જાય છે અને બોકડાના લટિયા ગરવા લાગી જાય છે અને નિસ્તેજ અને રૂખી સૂકી સંભળી થઈ જાય છે અને શરીરની બઢોતરી કાફી કમ થવા લાગી જાય છે, રોકાઈ જાય છે. અને કિસાન સાથીઓ, એના ઉપચાર કરવા હારું બહાય કૃમિના પરજીવીના તો વાડાની નિયમિત સફાઈ કરતું રહેવું અને તીન મહિનાના અંતરાળ પર વાડાની મીટીનો બદલાવ કરી દેવાનો. અને વાડામાં જ્યાં રીર હશે ત્યાં એકથી બે અંતરાળ પર સૂનો, વગર બુઝેલો સૂનોનો છિડકાવ કરવો જોઈએ. અને બોકડાના શરીર પર નિયમિત અંતરાળ પર બુટોક્સ દવાઈનો 2 ml પ્રતિ લીટર પાણીમાં ઘોળીને છિડકાવ કરવો જોઈએ. અને કિસાન સાથીઓ, હાવ જો નાનો બછડાની દેખભાળ કિકમ કરવી જોઈએ. જલમને તુરંત બાદમાં નાના બછડાની દેખભાળ, તો જલમના તુરંત બાદમાં બછડાના અશ્લીત્રથી સાફ કરી લેવું જોઈએ અને બછડાની નાળને 2 ઇંચ શેટીથી કેંચીથી કાપવી જોઈએ અને નાળને ધાગાથી બાંધી દેવી જોઈએ અને તેના પર તેની બાદમાં ટિંચર યા આયોડિન લગાડ દેવાની. અને નાના બછડાને જલમના 1 ઘંટાને અંદર માનું દૂધ, ખીર બળી બોલે છે તેના પીવાડવી જોઈએ. અને કિસાન સાથીઓ, હાવ નસ્લનો અગર સુધાર કરવો હોય તો કિકમ કરવો જોઈએ? બોકડીઓમાં નસ્લ સુધાર કરવા હારું આપણે સમૂહ અને ઉચ્ચ કોટીનો બોકડો જેની આઈ જ્યાદા દૂધ આલતી હોય અને જેના શરીરની બઢોતરી અસલ થઈ હોય તેનાને આપણ આગલી વારી બોકડો રાખી લેવાનો અને 30 બોકડીઓ હારું એક બીજું બોકડો રાખવાનો. અને આપણા રેવડમાં કમ દૂધ ઉત્પાદનવાળી બોકડીઓના જગા પર જ્યાદા દૂધ આલવાવાળી બોકડીઓના માદા બચ્ચાને રાખ લેવા.

અને અંતઃપ્રજનન રોકવા હારું બે વરેની બાદમાં બીજો બકરાનો બી ફેરબદલ કરી નાખવાનો અને અવાંધિત નર વાધ્યા બકરાને વાધ્યા કરવા જોઈએ અને નર બકરાને વાધ્યા કરવાથી કિસાન ભાઈઓ કાફી લાભ મળે છે. આજકાલ કિસાન ભાઈઓ નાના બોકડાને વાધ્યા કરીને બજારમાં તેનો જ્યાદા સે જ્યાદા કિંમત મળે છે અને કિસાન ભાઈ તેનાથી જ્યાદા લાભ કમાઈ શકે અને વાધ્યા કરણ હાનાન કહેશે. તો કિસાન સાથીઓ, નર બકરાની જો પ્રજનન ક્ષમતા પર ઉચિત વિધિને દ્વારા રોક લગાડે છે અને એનાથી લાભ જો થાય છે કિસાન ભાઈઓ કે બોકડાની શારીરિક બઢોતરી બડી તેજીથી થાય છે અને જ્યાદા વજન અને જ્યાદા આમદની આલે છે અને બોકડો શાંત થઈ જાય છે અને બોકડો

0: ખરીદવામાં બી કાફી રુચિ લેશે અને એનાથી જ્યાદાથી જ્યાદા કિંમત બી લાગવા પર બી એનાની ખરીદવામાં કિસાનભાઈને વેચવાથી જ્યાદા ફાયદો મળે છે. તો કિસાનભાઈઓ, બોકડીમાં કેવા પ્રકારના રોગ થઈ જશે અને એના કઈના કઈના ટીકા લાગે છે? તો સૌથી પહેલા રોગનું નામ આંત્રા વિષાક્તા એન્ટેરોક્ટોમિક્સિમિયા રોગ હે ને. આગળ કિસાનભાઈઓ, એનો ટીકો લાગે છે મઈ અને જૂન મહિનામાં અને યો હર વરે એક લાગે છે પીપીઆર. તો કિસાન સાથીઓ, નવેમ્બર ડિસેમ્બરમાં બોકડામાં યો પીપીઆરનો ટીકો લાગે છે અને તીન વરેના અંતરાળ પર યો ટીકો દોબારા લાગે છે. અને એફએમડી ખુરપકા મુહપકા, તો એનો ટીકો લાગે છે સિતંબરથી લગાડીને ફરવરીની વસમાં અને યો છ મહિનાના અંતરાળ પર લાગે છે. અને ગોટ પોક્સ બોકડીની જો માતા નકલે છે તેનો ટીકો બી લાગે છે વરેમાં એક વારી અને તેઓ કિસાન ભાઈઓ ફરવરી મહિનામાં લાગે છે. અને રોગના અનુસાર નિયમિત ટીકાકરણ કરાવવાનું. અને મોહાનો જો કન્ટેજિયસ એક થાળીમાં ના લક્ષણ યા એક સંક્રમક બીમારી છે અને મોં અને હોઠો પર ફોડિયો થઈ જાય છે અને હૂકીને ખુરડ બની જાય છે. જ્યાદા પ્રભાવિત થવા પર બોકડી સારો ખાવાનું કમ કરી નાખે છે અને એના ઉપચાર હારું મોં પર 10-20% રાતી દવા અને પોટેશિયમ પરમેંગનેટનો કાઢો નો ઘોળ લગાડ દેવો જોઈએ અને વિટામિન મલમ લગાડવી જોઈએ અને રોગથી પ્રભાવિત બોકડીઓને તુરંત બીજા બોકડાથી અલગ કરી લેવી જોઈએ. અને એક ઓર બીમારી કિસાન સાથીઓ, બોકડામાં લાગે આફરો અને જ્યાદા માત્રામાં દાણો ખાવાથી યા ફેર બાસી ભોજન હાડેલો સારો યા ફેર ભોજન કઈનું પુરાણું ખવાડવાથી યો આફરો થઈ જાય છે. એના લક્ષણ કિસાન સાથીઓ, ગીકમ માલમ પડે કે પેટમાં બાઈ કોડી ડાબી કોડીનો હિસ્સો ફૂલી જાય છે અને બોકડી બિલકુલ બેચેન થઈ જાય છે અને હા લેવામાં ઘણી કઠિનાઈ પડે છે. તો એના ઉપચાર હારું કિસાન સાથીઓ, જો બોકડાને સૌથી પહેલું એવી બીમાર બકડીને એક તરફ બાંધી દેવી જોઈએ અને તેનાને તુરંત દાણા પાણી ખવાડવાનું બંધ કરી દેવાનું અને દસ્ત અવરોધક દવા આલવી જોઈએ. અને ઘરેલુ ઉપચારમાં અગર કરી જાય કિસાન ભાઈઓ, તો 2 ગ્રામ હિંગ અને સાહ 300 ગ્રામમાં મેળવીને પીવાડ દેવાની અને ખાવાનું તેલ 200 મિલીગ્રામ અને તારપીનનું તેલ 10 મિલીગ્રામ મેળવાવીને પીવાડ દેવાની. ટિમ્પોલ પાવડર 20 ગ્રામ અને હલકા કુનકુના પાણીમાં મેળવીને પીવાડવાની. કિસાન સાથીઓ, મેં હમણે તમને બકરી પાલનના રખરખાવ અને તેની બીમારીઓ અને તેના નિદાનના બારામાં જાણકારી સંભળાવી.
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
1: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર.
3: તો ચાલો કિસાન ભાઈઓ, એક વખત હજુ સમય થઈ ગયો છે એક નાના બ્રેકનો અને બ્રેકના બાદ આપું પાછા ભેળા થાઉં કાર્યક્રમ ખેતીવાડીમાં. જાજો મતી કઈ થા હામલતા રેજો ઝાબવાની આવાજ સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર.

કુકડાનો જો રેટ છે કડકનાથ મુર્ગાના ફેટ અને કોલેસ્ટ્રોલની માત્રા કાફી કમ રહેશે અને પ્રોટીનની માત્રા ભરપૂર પાયો જશે અને સ્વાસ્થ્યથી જે જોડેલા બેનિફિટની વજહ છે અહીંયા બજારમાં 800 રૂપિયાથી લગાડીને 1200 રૂપિયા તક પ્રતિ કિલો તક અહીંયા વેચાય છે. બ્રોઈલર મુર્ગા લગભગ 2 મહિનામાં તૈયાર થાય છે, જબકિ ઇનો 1 થી 1.5 યાની કે 1.5 કિલો વજન થવાથી લગભગ 8 મહિના તક એના લાગે છે. એની વજહથી આ કાફી મહેંગા રહેશે. તો કિસાન સાથીઓ, એક કડકનાથ કુકડાને તૈયાર કરવામાં 300 થી 500 રૂપિયા તક ખર્ચો આવે છે. કડકનાથ મુર્ગાને ઈંડા બી એના ઈંડાને બજાય કાફી મહેંગા રહેશે અને અલગ અલગ બજારને અનુસાર કડકનાથ મુર્ગાની ઈંડાની 30 થી 60 રૂપિયા તક વેચાય છે. ઉત્તરાખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, યુપી, બિહાર અને રાજસ્થાન આદિ રાજ્યોમાં કડકનાથની ફાર્મિંગ વર્તમાનમાં તેજીથી થઈ રહી છે સરકારને દ્વારા ચાલવાવાળી યોજનાએ. તો કિસાન સાથીઓ, કડકનાથ કુકડા પાલવા હારું અમારી સરકાર ભી ઇન્યાને બળાવવા લીધી છે. કડકનાથ કુકડાના સુજા આપુને આપણા નજદીકી કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં સંપર્ક કરવાથી અને તાતા સુજા આપુ લઈ શકી. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ રાજ્ય સરકારે કડકનાથ કુકડાની ફાર્મિંગને વિભિન્ન કઈ પ્રકારની સ્કીમને બળાવો આલી રહી છે. એની સાથે કુકડાને ટીકાકરણને સરકાર ભી દેખી રહી છે. કુકડાને બડા મોટા થવા પર આપણને માર્કેટ ભી સરકાર આલી રહી છે અને કડકનાથ મુર્ગી પાલન યોજનાને દ્વારા આપણું સરકારી મદદ ભી લઈ શકીએ. કડકનાથ મુર્ગીનો જો GI ટેગ મધ્યપ્રદેશને મળ્યો છે, ત્યાં છત્તીસગઢની પ્રતિસ્પર્ધામાં હતેલો. આપણા ક્ષેત્રમાં યોજનાઓનો લાભ ઉઠાડવા હારું નજદીકી કૃષિ કેન્દ્ર જવાનું અને પૂછતાછ કરવાનું. તો કિસાન સાથીઓ, કડકનાથ ચિકન પોલ્ટ્રી ફાર્મિંગના ફાયદા. કડકનાથ કુકડાના ફાયદા. કડકનાથ નસ્લના મુર્ગાના માર્કેટમાં જ્યાદા ડિમાન્ડ છે, એને હારું વેચવામાં કઠિનાઈ નહીં મળે. બીમારીઓનો પ્રકોપ કડકનાથ નસ્લમાં કમ છે, કેમ કે એની ઇમ્યુનિટી કાફી અસલ છે અને એમાં કઈ મુર્ગીઓના મુકાબલા ઔષધીય ગુણ જ્યાદા રહેશે. કડકનાથ મુર્ગીનું પાલન કઠિન નહીં મળે અને દાણા પાણી ભી એમાં સીમિત લાગે છે. કડકનાથ મુર્ગીનો જો માંસ કેન્સર, હૃદયરોગ અને ડાયાબિટીસથી ગ્રસિત લોકો હારું ઘણો ગુણકારી છે. કડકનાથ મુર્ગી પાલનમાં મુનાફો જ્યાદા છે, કેમ કે એના ઈંડા માહ માર્કેટમાં અસલી કિંમત પર વેચાય છે. હમણે વર્તમાનમાં દેહમાં કડકનાથ મુર્ગીના ફાર્મિંગ કાફી કમ છે, એના હારું કોમ્પિટિશન કમ રહેશે. તો કિસાન સાથીઓ, કડકનાથ મુર્ગાના રંગ કાળો રહેશે અને એનું માહ અને ખૂન ભી કાળું રહેશે અને એના ઈંડા સુનહરા રંગના રહેશે અને એના ઈંડાને બજાય ઈંડામાં પ્રોટીનની માત્રા જ્યાદા પાઈ જાય છે અને એમાં કોલેસ્ટ્રોલની માત્રા કાફી કમ રહેશે. કડકનાથ મુર્ગાનમાં વસા ભી કાફી કમ રહેશે અને કડકનાથ મુર્ગી પાલન કી કમ કરવાનું. તો કિસાન સાથીઓ, કડકનાથ મુર્ગીનું પાલન ભી આપણું સામાન્ય મુર્ગીની તરફ કરી શકી. એના દાણા પાણીમાં કોઈ જ્યાદા ખર્ચો નહીં લાગે છે. અહીંયા લીલા સારા બરસીમ અનાજ, ચોકર, બાજરો આદિ ખાઈને અસલ ગ્રોથ હાંસિલ કરે છે. અગર આપણું શરૂઆત કમ સુજાને હાથે કરીએ તે આપણી એ સલાહ રહે કે આપણું કમથી કમ 30 સુજાને જરૂર લાવવાના અને આપણ નજદીકી કૃષિ કેન્દ્રથી એના હારું સંપર્ક કરી શકી. કઈના બી પ્રકારના કડકનાથ વ્યવસાયથી વાત કરી શકી અને કડકનાથ મુર્ગી ફાર્મ ખોલવાનો તરીકો જાણવાનો અને એના

તનુ નવી પૂર્વ કરીને આપણ એક અસલ કડકનાથ મુરગીનો પાલનનો વ્યવસાય કરી શકી અને અસલી સફળતા ભી હાંસિલ કરી શકી. ફાર્મને પૂરી તરહથી તૈયાર થવામાં લાગવા વાળો ઓસ્તન સમય 30 દિન. તો કિસાન સાથીઓ, સૌથી પહેલું આપણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર યા કઈના ભી કડકનાથ મુરગી પાલનના વ્યવસાયથી સંપર્ક કરવાનો અને આપણ તેમથી મળીને થોડી જાણકારી હાંસિલ કરવાની અને ખર્ચાનો અનુમાનિત આકલન કરવાનો. તેમથી આપણને બજેટ તય કરવામાં આસાની રહે. આપણ આ આસાનીથી તય કરી શકીએ અને

કેત્રો જગા જોવે, છુજા હારું કેત્રો જગા જોવે, તો એનું સબ આકલન કરીને એક સુનાવ કરવાનો. તો કિસાન સાથીઓ, ચયનિત સ્થાન, શેડ અને પોલ્ટ્રી ફાર્મ્સ સેટઅપ તૈયાર કરવાનો. તો એના સુનેલા સ્થાન પર આપણ એક કડકનાથ મુરગી ફાર્મનો શેડ બનાવવાનો અને એનો આકાર અને જ્ઞાન આપણ નજદીકી મુરગી ફાર્મમાં જઈને લઈ શકી. તો કિસાન સાથીઓ, સુજા હારું અસલ કુકુટ પાલન કેન્દ્રથી સંપર્ક કરવાનું. કડકનાથ મુરગીના છૂજા કામ મળે અને આપણે શેડ તૈયાર કરવા હારું બાદમાં આપણા નજદીકી કૃષિ વિજ્ઞાન કેન્દ્રથી સંપર્ક કરીને છૂજાની વ્યવસ્થા કરવી છે. અને કઈના બી કડકનાથ મુરગી પાલન કેન્દ્રમાં જઈને આપણે વાત કરી શકીએ. તો કિસાન સાથીઓ, મુરગી દાણા યા ભોજનની વ્યવસ્થા કિકમ કરવાની. તો હાવ આપણને છૂજા આવી ગયા હોય તો તેનાને ખાવા હારું દાણા પાણીની બી વ્યવસ્થા કરવી જોઈએ. એના હારું આપણને છૂજા આલવાની જાણ લેવાનું કે એના છૂજામાં મુરગી બનાવવા પર આપણને શું ખવાડવાનું અને કેવી વ્યવસ્થા કરવાની. પાણી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ખનિજ સામગ્રી આદિ આહારમાં આવી જાય છે. મકાઈ, ચાવલ, ચોકર અને છીનિયા બાદામની ખળી, મછલીનો ચૂરો, ચૂનાના પથ્થર, હાડીનો ચૂર્ણ, નમક, સરસોની ખળી. તો કિસાન સાથીઓ, એ વાત થઈ ખાવાની અને મુરગીઓ પાલનમાં આપણ રાખી જવાવાળી સાવધાનીઓને જાણવાનું. હાઉ કડકનાથ મુરગી પાલન શરૂ થયો એની બાદમાં એનાને પાલનથી લગાડીને સીના સંબંધી સાવધાનીઓની જાણકારી જોઈ અને જેનાને કોઈ બી બીમારી નહીં આવે અને એના હારું અસલ સંવર્ધન રહેવો જોઈએ. એનાને કેરે ટીકો લાગે છે અને કઈનો બી કઈના સમય પર એના કઈના લક્ષણ દેખાઈ દે આદિની જાણકારી જો મુરગી પાલવાવાળા કિસાનને પૂરી જાણકારી રહેવી જોઈએ. આવશ્યકતા થવા પર પ્રશિક્ષણ બી લેવો પડે. તો કિસાન સાથીઓ, એ સ્ટેપ શરૂથી કર લેવી જોઈએ. અગર આપણે સામાન્ય જાણકારી રાખી તો કડકનાથ મુરગીનો પાલન આસાનીથી કરી શકીએ. એના હારું આપણું સરકારને દ્વારા સલાડી જાયેલી યોજનાઓથી આપણે ટ્રેનિંગ લઈને તેમાં આપણું હિસ્સામાં ભાગીદારી થઈ શકીએ. નજદીકી કડકનાથ પોલ્ટ્રી ફાર્મમાં થોડા દન જઈને તેનામાં શીખી શકીએ. કડકનાથ મુરગીઓને વેચવા હારું બજારમાં આપણ તય કરી રાખવાનું કે હિંતુ પહેલું સંપર્ક ભી કરવાનું. હાવ સબ કામ થઈ ગયું અને એની વાત આપણ પૂરી જાણકારી રાખ્યા બાદમાં જબ આપણા પોલ્ટ્રી ફાર્મમાં છૂજા મોટા થઈ ગયા તેની બાદમાં ત્યાં એના વેચવા હારું આપણ કિકમ મુનાફો મળે. એના હારું આપણને કઈની બી કંપનીથી વાત કરી શકીએ અને આપણા નજદીકી માર્કેટમાં જઈને બી આપણ એના વેચી શકીએ. આપણ સરકાર બી માર્કેટ ઉપલબ્ધ કરાવે છે. અગર એના કન મુરગી પાલન કરતા આપણું કરતા હોય તો આપો કઈને બી કંપનીથી કોન્ટેક્ટ કરીને ફાર્મિંગ કરતા હોય તો માર્કેટની આપણને કોઈ ચિંતા નહીં મળે. તો કિસાન સાથીઓ, કડકનાથ મુરગી પાલન હારું કુછ મહત્વપૂર્ણ ટીપ્સ. તો કિસાન સાથીઓ, મુરગી પાલન હારું પોલ્ટ્રી ફાર્મ ગાંવ યા શહેરથી થોડી દૂર બનાવવાનું. તેનથી કઈના બી લોકો યા કિસી આસપાસના મોહલ્લા વાળાને બી પરેશાની નહીં થઈ શકે. કડકનાથ પોલ્ટ્રી ફાર્મ હારું નજદીકી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર યા કઈના બી કડકનાથ મુરગી પાલન કેન્દ્રથી પ્રશિક્ષણ પ્રાપ્ત કરી શકીએ. અગર આપણું એના બારામાં બિલકુલ જાણકારી રાખી શકીએ તો સ્વચ્છ સુજાનને બી આપણું મુરગી ફાર્મ શેડમાં રાખી શકીએ. કઈની બી બીમારી ગ્રસ્ત સુજાને મુરગીઓને અલગ રાખી શકીએ. કડકનાથ મુરગી ફાર્મ શેડમાં ઊંચાઈ પર બનાવવો જોઈએ તાકી પાણીનો જમાવ એમાં એની સમસ્યા નહીં આવી શકે.
बारिश या अन्य कारण कड़कनाथ मुर्गी फार्म में प्रकाश अने पानी नी उचित व्यवस्था राखवानी अने समय समय

0: કડકનાથ મુરગીની કાર્યવાહી કરતું રહેવાનું. વેક્સિનેશન એને હારું કઈના બી પ્રકારના ડાક્ટર યા કૃષિ વિજ્ઞાન કેન્દ્રથી જાણકારી લેવાની અને કેને અને કેટલા સમય બાદ એના વેક્સિન લગાડવાનો છે અને આપણો ફાર્મ બડો થયા બાદમાં એની આવશ્યકતાને અનુસાર કર્મચારીથી બી આપણો સંપર્ક રાખી શકીએ. તો કિસાન સાથીઓ, મેં હમણે તમને કડકનાથ મુરગીના બારામાં જાણકારી સાંભળાવી. તો કિસાન સાથીઓ, હાવ આર જે કમતા ડામોરને ઈજા તાલજો અને સાંભળવાવાળા આગળા કિસાન ભાઈઓને કમતા ડામોરની તરફથી નમસ્કાર.
1: તો કિસાન ભાઈઓ, યો હતો આજનો કાર્યક્રમ ખેતીવાડી. આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણી વાત સાંભળી બોકડા પાળવાની અને કુકડા પાળવાની. જેવી રીતે આપણા ઝાબવા જિલ્લાનો જો ભૌગોલિક ક્ષેત્રફળ છે, એની જગામાં પશુપાલન ઘણી આસાની દેખવું પડે છે, કેમ કે એના ક્ષેત્રમાં સરવાની અસલ જગા છે અને જલવાયુ પણ તાજી મળે છે. તો કિસાન ભાઈઓ, આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણ જો બોકડા પાળવાની વાતો વતાડ્યો ડાક્ટર શ્રી એકેલ ડામોર, પશુ વિશેષજ્ઞ અને અતિરિક્ત ઉપસંચાલક પશુપાલન અને ડેરી વિભાગ ઝાબવા દેખી. હાથે હાથ આપણી કુકડા પાળવાની વાતો સાંભળ્યો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબવાના સહયોગ દેગી. બધી વાતો વતાડ્યો મારા સહયોગી ભાઈ કમતા ડામોરે. કિસાન ભાઈઓ, હું રોજ તમારી હારું એવા અસલથી અસલ ખેતીવાડીના કાર્યક્રમ લાવી છે અને આશા પણ કરી છે કે અમારા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈ એ બધી વાતો સાંભળે અને આપણી ખેતીવાડીમાં આગાડી બળે અને અસલ મોટો મુનાફો કમાઈ શકે. આ સારું બસ એટલી વાત, કેમ કે હાવ સમય થઈ ગયો છે બીજા કાર્યક્રમોનો. હું આરજે રાકેશ લું છે તમારી દેખી ઇજાજત, પણ તમે જાજો મતી કહેતા સાંભળતા રહેજો ઝાબવાની આવાજ સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM પર તમારા જ રેડિયો હતવાર આરજે રાકેશની હાથે.

0: હું છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ
1: ખેતીવાડી,
0: આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબુઆની આવાજ પર. બ્રેક ના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારું સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ ના કાર્યક્રમ ખેતીવાડીમાં. તો કિસાન ભાઈઓ, આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપું વાતો સાંભળી રહેશે બોકણા પાળવાની, અને એ બધી વાતો બતાડી રહેશે મારા સહયોગી ભાઈ કમતા ડામોરજી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબુઆના સહયોગ દેખી.
2: તો કિસાન સાથીઓ, હું કમતા ડામોર આજ ખેતીવાડી કાર્યક્રમના અંતર્ગત કિસાન ભાઈઓને બકરી પાલનના રખ રખાવ અને તેના આવાસ અને તેના ખાવાના તરીકાના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છે. તો કિસાન સાથીઓ, બકરી પાલનનો આવાસ કેવો રહેવો જોઈએ? તો કિસાન સાથીઓ, સૌથી પહેલું દેખ્યું જાય બકરી પાલવા હારું કિસાન ભાઈને કાફી ઘણી ઘણી એવી ધ્યાન રાખવી પડે નાની નાની ચીજનું. કેમ કે સૌથી પહેલું દેખ્યું જાય કિસાન ભાઈઓ, બોકડા હારું છત ઉપરથી ઢાકેલી રહેવી જોઈએ અને સદ્દરની જગા પર એના પર છપ્પરવાળા આવાસ અસલ રહેશે, તાકી તેમાં હવા આવતી જતી રહેશે. છપ્પરને મીટી યા ગારા યા ભૂસાથી યા તારકોલ મિલાવીને એના પર લેપ કરીને એના હાદરે જઈ શકે છે, તાકી આપણા પશુઓમાં ગરમી ન લાગે અને એનાથી યા આરામથી ખુલ્લી હવામાં ભી રહી શકે. અને એના અસલ આવાસ અસલ ચીહલાવાળો અને ઊંચી જગા પર બનેલો રહેવો જોઈએ, અને તેનથી બારિશમાં પાણી ભેળું નહીં થાય એવી જગા પર ઉઠેલી ફર્શ રહેવી જોઈએ, અને ફર્શ મીટીની બનેલી રહેવી જોઈએ અને જ્યાદા ચીકણી બીની રહેવી જોઈએ, અને ફર્શમાં ઢાળ રહેવો બી ઘણો જરૂરી રહેશે. તો કિસાન સાથીઓ, આવાસમાં સારો અને ખોળ અને પાણીની સુવિધા બી હંમેશા રહેવી જોઈએ. તો કિસાન સાથીઓ, એ દેખ્યું જાય બકરી પાલનમાં બોકડામાં કી સારો ખવાડવાનો તરીકો, એને એવી તરતી સારો ખવાડવાથો લાભ થવો જોઈએ, તાકી આપણો સારો બી નહીં વગડે છે અને સારાનો નુકસાન કમ કરવા સારું સારાની વસત બી આપણું કરી શકીએ. તો કિસાન સાથીઓ, સારો ટાંગીને કરવો જોઈએ, તાકી બોકડાની એ હેકડી બનાવી દેવી જોઈએ અને આવાસમાં ખૂંટીઓ ઠોકીને રસીથી એક એક બોદલી બાંધીને આપણે ટાંગી દેવાની, તાકી પશુ છે જો બોકણા આપણો સારો ખાય છે, સારો ખાતા ખાતા જો પોગમાં ગુંધાઈ જાય તીનાંતી વગાડ નાખે છે. તો કિસાન સાથીઓ, અને બીજો એ નુકસાન થાય છે કે એના પેટના રોગોથી બી વસાવ થાય છે. પેટના રોગોથી વસાવ કે કેમ થાય કિસાન ભાઈઓ, કે જો સારો નીસો પડી જાય છે અને નીસા આપણે કઈ પ્રકારના એવા લેન્ડા રહેશે, લેન્ડામાં કઈ પ્રકારને એવા ક્રમી રહેશે, ત્યાં ખાવા હાથે હાથે ખાવાના માધ્યમથી પેટમાં ભરાઈ જાય છે અને તેના કારણથી આપણા બોકડા બીમાર થઈ જાય છે, અને દૂધ ઉત્પાદનમાં બી બઢોતરી અને શારીરિક બઢોતરી થાય છે. અસલી તરફથી અગર ખવાડીએ તો તેનો લાભ બી કિસાન ભાઈને અસલ મળે છે, અને ટાંગીને ખવાડવાથી બોકડીનો જો સ્વાસ્થ્ય રહેશે તો બી અસલ રહેશે, અને ખનિજ લવણ ઈટ સાટવાથી શરીરમાં પોષક તત્વોની બી આપૂર્તિ થાય છે. તે એનાને એક ઈટ આવે છે ખનિજ લવણ જો સાટવાની, તેના બી કિસાન ભાઈઓને રાખવી ઘણી જરૂરી છે અને બોકડીઓમાં એવી રીતે ખાવાનું આલવું જોઈએ. તો કે કેમ આલવું જોઈએ કિસાન ભાઈઓ, રોજ એક બકરીને કેટલો આહાર આલવો જોઈએ? તો એક બોકડીને લીલો સારો 2-4 કિલો, અને 2-4 કિલો જો ઘેર પર બાંધેલી બોકડીને આલવો જોઈએ, અને ડુંગરમાં સરવા જતી 1-2 કિલો, અને હુકેલો સારો જો ઘેર પર રહેતીની બોકડીને 3-4 કિલો, અને ઘેર પર બાંધેલી બોકડી રહેતીને 1-2 કિલો, અને પશુ આહાર. તો કિસાન સાથીઓ, બોકડીને પશુ આહાર 250 ગ્રામ જો ઘેર બાંધીને ખોટે ખવાડી રહ્યા તીની આલવો જોઈએ, અને બહાર સરવા જાય તીની બી પશુ આહાર જો આલવો જોઈએ 250 ગ્રામ. તો સાથીઓ, બોકડા હારું જો બોકડો રહેશે તીનાને જો ઘેર

0: ખૂંટે બાંધીને ખવાડતો હતો. તીનાન 400 ગ્રામ હાલવો જોઈએ અને બહાર સરવા જાય તીનાન બી 400 ગ્રામ હાલવો જોઈએ. તો ગાભણ બકરીની દેખભાળ, તો કિસાન સાથે ગાભણ બોકડીની કિકમ દેખભાળ કરવાની, તો ગાભણ બોકડીની દેખભાળ આપણ ગાભણ બોકડીને બોકણાથી અલગ રાખવાની, તાકિ ગાભણ બોકડી ઉપર બાર બાર જો નર બોકડા રહેશે ત્યાં ઉપર કૂદવાથી આપણ કઈ પ્રકારની બોકડી પરેશાન થાય જાય, નાતીને સહી સમયથી ભોજન કરવા દે. અને કિસાન સાથીઓ ગર્ભાવસ્થાના જો ગાભણ હોય તેની બોકડીને 2 મહિના હારે રોજ 250 ગ્રામ પશુ આહાર અને મિનરલ મિક્સર બી આલવાનો, અને વાવાવાળી બોકડીને 3 થી 4 દન પહેલું ઘેર બાંધીને ખૂંટે બાંધીને તીનાને સારવાનું ખવાડવું જોઈએ, અને તીનીને બહાર સરવાની જવા દેવાની, તાકી તીની બાકી જો પશુ છે કાફી બોકડાની જાત કાફી દોડીને ચાલે છે અને તેના કારણ ગાભણ બોકડી સહી ઢંગથી તીઓને હાથે સાલી નહીં પાય, તો કિસાન સાથીઓ તેને હારું ખૂંટે બાંધવી જોઈએ અને ગાભણ બોકડીઓને હુકેલું અને સાફ જગા પર તેના સારો વિસાવડીને ત્યાં બેહાડવી જોઈએ. અને જો મહિનાની જો ગર્ભની અવસ્થામાં જો ગાભણ બોકડી હતીનો ગર્ભપાત અગર થવા પર અગર કઈ બોકડી ગર્ભપાત થઈ જાય પાછળું ગરી જાય તો ડાક્ટરની સલાહ લઈને તેના સંપર્ક કરીને તેના પ્રયોગશાળામાં તેનો દૂધનો બી પરીક્ષણ કરાવવો જોઈએ અને તેનીને ધ્યાન દેવું જોઈએ. તો કિસાન સાથીઓ પોગ હડી જાય બોકડામાં જેસે ખૂર ગલન અને ફૂટ રોગ, તો એના ફૂટ રોગ બોલે છે. અને જો કીચડ રહે જ્યાં કાદો રહેશે એવી જગામાં નમીવાળી જગાથી એના દૂર રાખવો જોઈએ અને એની બીમારીની સંભાવના એવા કીચડવાળા કાદા જગામાં કાફી બનેલી રહેશે. તો એના લક્ષણ, તો કિસાન સાથીઓ અગર કીચડમાં અગર પોગોમાં ખાડવાનું થઈ ગયું હોય તો સૌથી પહેલું બોકડું લંગડાવા માંડી જાય, અને જો તેનો ખૂર છે તો હાડવા લાગી જાય અને બદબુ મારવા લાગી જાય, ખૂરમાં હુઝન અને ઘાવ અને દર્દ થવા લાગે છે. તો કિસાન સાથીઓ એનો ઉપચાર અગર કરવા હારું નમીથું શેટી રાખવાનું અને હુકેલી જગા પર બોકડીને સારો આલવાનો અને હુકેલી જગામાં તેના બાંધવાની, પોટેશિયમ અને પોટેશિયમ પરમેંગનેટની રાતી દવાને જો ખૂર જો તેના પર સાફ કરીને એન્ટીસેપ્ટિક મલમ લગાડવી ઘણી જરૂરી પડે છે. તો કિસાન સાથીઓ એની ધ્યાન રાખવી જોઈએ. બોકડીઓના પ્રમુખ રોગ જો આવે તેના બારામાં બતાડવા દઉં કિસાન ભાઈઓ, તો બોકડીઓમાં અધિકતર શેરાહો લાગી જાય છે, તો બોકડીઓના શરીરમાં કૃમિનો પ્રભાવ જ્યાદા રહેશે અને કૃમિની વજહથી શરીર કમજોર થઈ જાય છે, તેને કારણ બોકડીઓમાં દસ્ત લાગી જાય છે. બોકડીઓના આંતરામાં આંતરિક પરજીવી જો પેટમાં નાહી જાય તેના બારામાં અગર આપણું દેખી કિસાન ભાઈ, તો શરીરમાં કૃમિ થવાના લક્ષણ શું શું છે, તો ખૂનની કમી શરીરમાં આગળ થાય અને કૃમિ થવાના સંકેત છે. ખૂનની કમી જાણવા હારું આંખીનું પરીક્ષણ કરવો પડે છે અને ગળાને નીચે હુજન આવી જાય છે જે દેખાવા માંડે છે અને કૃમિ થવાનો ઈયો એક સંકેત છે. તો કિસાન સાથીઓ એના નિદાન હારું કિસાનને શું કરવું જોઈએ, તો એના હારું કૃમિનાશક દવાઈઓ પીવાડવી જોઈએ. આંતરિક પરજીવીના પ્રકાર, તો કિસાન સાથીઓ આંતરિક પરજીવી જો રહેશે તેના કૃમિ કેટલા પ્રકારના રહે, તો આવો તમને બતાડીએ કે બોકડામાં 3 પ્રકારના આંતરિક પરજીવી રહેશે, તે એમાં ગોળ કૃમિ અને બીજો ફીતા કૃમિ અને તીસરો જો રહેશે પત્તા કૃમિ. તો કિસાન ભાઈઓ કૃમિનો જીવન ચક્ર કિકમ છે અને યા કિકમ બોકડાના પેટમાં પૂગે છે, તો સૌથી પહેલું દેખી જાય કિસાન ભાઈઓ કે આપણે જો મીંગણીની હાથે મતલબ લેંડાની હાથે કૃમિના ઈંડા શરીરથી બહાર આવે છે અને ઈંડાથી નાનો કીડો તૈયાર થઈ જાય છે, તેઓ સારાને ઉપર પનપે છે અને ઝેર બોકડી સરવાના ટાઈમ પર કૃમિ પાછો શરીરમાં પૂગી જાય છે અને શરીરમાં કૃમિ વયસ્ક થઈને તેમાં શરીરમાં ઈંડા મેલ નાખે છે. એવી રીતે કિસાન ભાઈ યો કૃમિ બોકડાના પેટમાં ફૂગી જાય છે અને આંતરિક પરજીવીનો પરીક્ષણ. તો કિસાન સાથીઓ, કૃમિની ઉપસ્થિતિનો પતો કીકમ લગાડી તો મેંગણીની જાંચ કરાવી જોઈએ. અને બીજી વાત એ કે જિલ્લા સ્તર પર જો પશુપાલન વિભાગનો જો ક્ષેત્રીય પશુ રોગ નિદાન કેન્દ્ર રહેશે ત્યાં જઈને કિસાનભાઈને જાંચ કરાવવાની. અને કૃમિની રોકધામ હારું હરેક 3 મહિનાના અંતરાલ પર પ્રભાવી કૃમિનાશક દવાઈઓ પીવાડવીઓ અને વાડાની નિયમિત સફાઈ કરવાની. અને બહાય પરજીવી તો બહાય પરજીવી તો બી કિસાન ભાઈઓ આપણા બોકડાને ઘણું નુકસાન થાય છે. તો બહાય પરજીવી યા કેવા રહેશે અને કેટલા પ્રકારના રહેશે? તો કિસાન સાથીઓ, શરીરના ઉપર પાયા જવાવાળા જીવ બહાય પરજીવી કહેવાય છે અને એ કઈ પ્રકારના રહેશે? જેવી રીતે ઝૂડા, લીખોડા, ટિક્સ અને ગિલુડ અને બગાય, તો એના લક્ષણ કેવા રહેશે અને એનો ઉપસાર કીકમ કરવાનો? તો શરીરમાં ખૂનની કમી આવી જાય છે બોકડામાં અને દિવાળને ખંજોળતું રહેશે અને તેના ખુજલી થવા લાગી જાય છે અને બોકડાના લટિયા ગરવા લાગી જાય છે અને નિસ્તેજ અને રૂખી સૂકી સંભળી થઈ જાય છે અને શરીરની બઢોતરી કાફી કમ થવા લાગી જાય છે, રોકાઈ જાય છે. અને કિસાન સાથીઓ, એના ઉપચાર કરવા હારું બહાય કૃમિના પરજીવીના તો વાડાની નિયમિત સફાઈ કરતું રહેવું અને 3 મહિનાના અંતરાલ પર વાડાની મીટીનો બદલાવ કરી દેવાનો. અને વાડામાં જ્યાં રીર હશે ત્યાં 1 થી 2 અંતરાળ પર સૂનો, વગર બુઝેલો સૂનોનો છિડકાવ કરવો જોઈએ. અને બોકડાના શરીર પર નિયમિત અંતરાળ પર બુટોક્સ દવાઈનો 2 ml પ્રતિ લીટર પાણીમાં ઘોળીને છિડકાવ કરવો જોઈએ. અને કિસાન સાથીઓ, હાવ જો નાનો બછડાની દેખભાળ કી કમ કરવી જોઈએ? જલમને તુરંત બાદમાં નાના બછડાની દેખભાળ, તો જલમના તુરંત બાદમાં બછડાને અશ્લીત્રથી સાફ કરી લેવું જોઈએ અને બછડાની નાળને 2 ઇંચ શેટીથી કેંચીથી કાપવી જોઈએ અને નાળને ધાગાથી બાંધી દેવી જોઈએ અને તેના પર તેની બાદમાં ટિંચર યા આયોડિન લગાડી દેવાની. અને નાના બછડાને જલમના 1 ઘંટાને અંદર માનું દૂધ, ખીર, બળી બોલે છે તેના પીવાડવી જોઈએ. અને કિસાન સાથીઓ, હાવ નસ્લનો અગર સુધાર કરવો હોય તો કીકમ કરવો જોઈએ? બોકડીઓમાં નસ્લ સુધાર કરવા હારું આપણ સમૂહ અને ઉચ્ચ કોટીનો બોકડો જેની આઈ જ્યાદા દૂધ આલતી હોય અને જેના શરીરની બઢોતરી અસલ થઈ હોય તેના આપણ અગલી વારી બોકડો રાખી લેવાનો અને 30 બોકડીઓ હારું 1 બીજું બોકડો રાખવાનો. અને આપણા રેવડમાં કમ દૂધ ઉત્પાદનવાળી બોકડીઓના જગા પર જ્યાદા દૂધ આલવાવાળી બોકડીઓના માદા બચ્ચાને રાખ લેવાના. અને અંતઃપ્રજનન રોકવા હારું 2 વરેની બાદમાં બીજું બકરાનો બી ફેરબદલ કરી નાખવાનો. અને અવાંધિત નર વાધ્યા બકરાન વાધ્યા કરવા જોઈએ અને નર બકરાને વાધ્યા કરવાથી કિસાન ભાઈઓ કાફી લાભ મળે છે. આજકાલ કિસાન ભાઈઓ નાના બોકડાને વાધ્યા કરીને બજારમાં તેનો જ્યાદા સે જ્યાદા કિંમત મળે છે અને કિસાન ભાઈ તેનાથી જ્યાદા લાભ કમાઈ શકે અને વાધ્યાકરણ હાનાન કહેશે. તો કિસાન સાથીઓ, નર બકરાની જો પ્રજનન ક્ષમતા પર ઉચિત વિધિને દ્વારા રોક લગાડે છે અને એનાથી લાભ જો થાય છે કિસાન ભાઈઓ કે બોકડાની શારીરિક બઢોતરી બડી તેજીથી થાય છે અને જ્યાદા વજન અને જ્યાદા આમદની આલે છે અને બોકડો શાંત થઈ જાય છે અને બોકડીની પછાડી નહીં પડે અને હામાળવામાં બી ઘણો આસાની થઈ જાય છે અને માહીનું નરમ અને ઉચ્ચ ગુણવત્તાવાળું થઈ જાય છે અને વાધ્યાકૃત નર બોકડાને વેપારી ખરીદવામાં બી કાફી રૂચિ લેશે અને એનાથી જ્યાદાથી જ્યાદા કિંમત બી લાગવા પર બી એનાની ખરીદવામાં કિસાનભાઈને વેચવાથી જ્યાદા ફાયદો મળે છે. તો કિસાન ભાઈઓ, બોકડીમાં કેવા પ્રકારના રોગ થઈ જશે અને એના કઈના કઈના ટીકા લાગશે? તો સપ્તાહ પહેલા રોગનું નામ આંત્રા વિષાક્તા એન્ટેરોક્ટોમિક્સિમિયા રોગ હે ને. આગળ કિસાન ભાઈઓ, એનો ટીકો લાગે છે મઈ અને જૂન મહિનામાં અને યો હર વરે એક લાગે છે પીપીઆર. તો કિસાન સાથીઓ, નવેમ્બર ડિસેમ્બરમાં બોકડામાં યો પીપીઆરનો ટીકો લાગે છે અને તીન વરેના અંતરાળ પર યો ટીકો દોબારા લાગે છે. અને એફએમડી ખુરપકા મુહપકા, તો એનો ટીકો લાગે છે સિતંબરથી લગાડીને ફરવરીની વસમાં અને યો છ મહિનાના અંતરાળ પર લાગે છે. અને ગોટ પોક્સ બોકડીની જો માતા નકળે છે તેનો ટીકો બી લાગે છે વરેમાં એક વારી અને તેઓ કિસાન ભાઈઓ ફરવરી મહિનામાં લાગે છે. અને રોગના અનુસાર નિયમિત ટીકાકરણ કરાવવાનું. અને મોહાનો જો કન્ટેજિયસ એક થાળીમાં ના લક્ષણ યા એક સંક્રમક બીમારી છે અને મોં અને હોઠો પર ફોડીઓ થઈ જાય છે અને હૂકીને ખુરડ બની જાય છે. જ્યાદા પ્રભાવિત થવા પર બોકડી સારો ખાવાનું કમ કરી નાખે છે અને એના ઉપચાર હારું મોં પર 10-20% રાતી દવા અને પોટેશિયમ પરમેંગનેટનો કાઢો નો ઘોળ લગાડી દેવો જોઈએ અને વિટામિન મલમ લગાડવી જોઈએ અને રોગથી પ્રભાવિત બોકડીઓને તુરંત બીજા બોકડાથી અલગ કરી લેવી જોઈએ. અને એક ઓર બીમારી કિસાન સાથીઓ, બોકડામાં લાગે આફરો અને જ્યાદા માત્રામાં દાણો ખાવાથી યા ફેર બાસી ભોજન હાડેલો સારો યા ફેર ભોજન કઈનું પુરાણું ખવાડવાથી યો આફરો થઈ જાય છે. એના લક્ષણ કિસાન સાથીઓ, કિકમ માલમ પડે કે પેટમાં બાઈ કોડી ડાબી કોડીનો હિસ્સો ફૂલી જાય છે અને બોકડી બિલકુલ બેચેન થઈ જાય છે અને હા લેવામાં ઘણી કઠિનાઈ પડે છે. તો એના ઉપચાર હારું કિસાન સાથીઓ, જો બોકડાને સૌથી પહેલું એવી બીમાર બકડીને એક તરફ બાંધી દેવી જોઈએ અને તેનાને તુરંત દાણા પાણી ખવાડવાનું બંધ કરી દેવાનું અને દસ્ત અવરોધક દવા આલવી જોઈએ. અને ઘરેલુ ઉપચારમાં અગર કરી જાય કિસાન ભાઈઓ, તો 2 ગ્રામ હિંગ અને સાહ 300 ગ્રામમાં મેળવીને પીવાડી દેવાની અને ખાવાનું તેલ 200 મિલીગ્રામ અને તારપીનનું તેલ 10 મિલીગ્રામ મેળવાવીને પીવાડી દેવાની. ટિમ્પોલ પાવડર 20 ગ્રામ અને હલકા કુણકુણા પાણીમાં મેળવીને પીવાડવાની. કિસાન સાથીઓ, મેં હમણે તમને બકરી પાલનના રખરખાવ અને તેની બીમારીઓ અને તેના નિદાનના બારામાં જાણકારી સંભળાવી.
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
1: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા જાપવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM જાપવાની આવાજ પર.
3: તો ચાલો કિસાન ભાઈઓ, એક વખત હજુ સમય થઈ ગયો છે એક નાના બ્રેકનો અને બ્રેકના બાદ આપું પાછા ભેળા થાઉં કાર્યક્રમ ખેતીવાડીમાં. જાજુમતી કઈ થા હામલતા રેજો ઝાવવાની આવાજ સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાવવાની આવાજ પર.

0: હું છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. બ્રેકના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારું કાર્યક્રમ ખેતીવાડીમાં. તો કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીને આગળ

0: પાલન ફાર્મ ખોલીને ઘણો અસલ અને મોટો મુનાફો કમાઈ રહ્યા છે. તો કિસાન ભાઈઓ, એના કાર્યક્રમમાં આપણું કુકડા પાળવાની વાતો સાંભળી રહ્યા છે અને બધી વાતો આપણને વતાડી રહ્યા છે. તકનીકી તરીકા દેખી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબવાના સહયોગ દેખી, મારા સહયોગી ભાઈ કમતાડા મોરજી. તો ચાલો કિસાન ભાઈઓ, હા વારની કરીએ અને સાંભળી કડકનાથ મુર્ગા પાલનની વાતો.
1: તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને કડકનાથ મુર્ગી પાલન કિકમ કરવાનું તેના બારામાં જાણકારી સાંભળાવી રહ્યો છે. તો કિસાન સાથીઓ, કડકનાથ કુકડાની એક નસ્લ છે અને તેના કાળા માસીના નામથી જાણે જાય છે. યા કુકડા પૂરી તરહથી કાળા રહેશે અને કડકનાથ મુર્ગાનું ખૂન અને તેનું માં બી કાળું રહેશે અને એના ઈંડા સુનહરા રંગના રહેશે અને એની ઉત્પત્તિ મધ્યપ્રદેશના ધાર અને ઝાબુઆ જિલ્લાથી થાય છે. એના પક્ષીઓને જ્યાદાતર ગ્રામીણ, ગરીબ, આદિવાસીઓ અને આદિવાસીઓની દ્વારા પાળ્યા જાય છે અને એના સ્વાસ્થ્ય જોડેલા ફાયદા દેખતા હોય આપણને માર્કેટમાં માંગ જ્યાદા મળે છે અને એની ડિમાન્ડ અને એની માંગ ઘણી જ્યાદા રહેશે, કેમ કે એની ગુણવત્તાને કારણે યા કાફી મહેંગા બી વેચાય છે. તો કિસાન સાથીઓ, કડકનાથ કુકડાની જો ઈંડા કેટલા રૂપિયામાં વેચાય છે તે આપણે એવું દેખી જાય કે કડકનાથ કુકડા મુર્ગાનો જો કુકડાનો જો રેટ છે, કડકનાથ મુર્ગાના ફેટ અને કોલેસ્ટ્રોલની માત્રા કાફી કમ રહેશે અને પ્રોટીનની માત્રા ભરપૂર પાયો જાય છે અને સ્વાસ્થ્યથી જો જોડેલા બેનિફિટની વજહ છે અહીંયા બજારમાં 800 રૂપિયાથી લગાડીને 1200 રૂપિયા તક પ્રતિ કિલો તક અહીંયા વેચાય છે. બ્રોઈલર મુર્ગા લગભગ 2 મહિનામાં તૈયાર થાય છે, જબકિ ઈનો 1 થી 1.5 યાને કે 1.5 કિલો વજન થવાથી લગભગ 8 મહિના તક એના લાગે છે. એની વજહથી આ કાફી મહેંગા રહેશે. તો કિસાન સાથીઓ, એક કડકનાથ કુકડાને તૈયાર કરવામાં 300 થી 500 રૂપિયા તક ખર્ચો આવે છે. કડકનાથ મુર્ગાને ઈંડા બી એના ઈંડાને બજાય કાફી મહેંગા રહેશે અને અલગ અલગ બજારને અનુસાર યા કડકનાથ મુર્ગાની ઈંડાની 30 થી 60 રૂપિયા તક વેચાય છે. ઉત્તરાખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, યુપી, બિહાર અને રાજસ્થાન આદિ રાજ્યોમાં કડકનાથની ફાર્મિંગ વર્તમાનમાં તેજીથી થઈ રહી છે સરકારને દ્વારા ચાલવાવાળી યોજનાએ. તો કિસાન સાથીઓ, કડકનાથ કુકડા પાળવા હારું અમારી સરકાર ભી ઇન્યાને બળાવવા લીધી છે. કડકનાથ કુકડાના સુજા આપુને આપણા નજદીકી કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં સંપર્ક કરવાથી અને તાતા સુજા આપું લઈ શકી. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ રાજ્ય સરકારે કડકનાથ કુકડાની ફાર્મિંગને વિભિન્ન કઈ પ્રકારની સ્કીમને બળાવો આલી રહી છે. એની સાથે કુકડાને ટીકાકરણને સરકાર ભી દેખી રહી છે. કુકડાને બડા મોટા થવા પર આપણને માર્કેટ ભી સરકાર આલી રહેશે અને કડકનાથ મુર્ગી પાલન યોજનાને દ્વારા આપણું સરકારી મદદ ભી લઈ શકીએ. કડકનાથ મુર્ગીનો જો GI ટેગ મધ્યપ્રદેશને મળ્યો છે, ત્યાં છત્તીસગઢની પ્રતિસ્પર્ધામાં હતેલો. આપણા ક્ષેત્રમાં યોજનાઓનો લાભ ઉઠાડવા હારું નજદીકી કૃષિ કેન્દ્ર જવાનું અને પૂછતાછ કરવાનું. તો કિસાન સાથીઓ, કડકનાથ ચિકન પોલ્ટ્રી ફાર્મિંગના ફાયદા, કડકનાથ કુકડાના ફાયદા. કડકનાથ નસ્લના મુર્ગાના માર્કેટમાં જ્યાદા ડિમાન્ડ છે, એને હારું વેચવામાં કઠિનાઈ નહીં મળે. બીમારીઓનો પ્રકોપ કડકનાથ નસ્લમાં કમ છે, કેમ કે એની ઇમ્યુનિટી કાફી અસલ છે અને એમાં કઈ મુર્ગીઓના મુકાબલા ઔષધીય ગુણ જ્યાદા રહેશે. કડકનાથ મુર્ગીનું પાલન કઠિન નહીં મળે અને દાણા પાણી ભી એમાં સીમિત લાગે છે. કડકનાથ મુર્ગીનો જો માંસ કેન્સર, હૃદયરોગ અને ડાયાબિટીસથી ગ્રસિત લોકો હારું ઘણો ગુણકારી છે. કડકનાથ મુર્ગી પાલનમાં મુનાફો જ્યાદા છે, કેમ કે એના ઈંડા માર્કેટમાં અસલી કિંમત પર વેચાય છે.

0: હમણે વર્તમાનમાં દેહમાં કડકનાથ મુરગીના ફાર્મિંગ કાફી કમ છે, એના હારું કોમ્પિટિશન કમ રહેશે. તો કિસાન સાથીઓ, કડકનાથ મુરગાના રંગ કાળો રહેશે અને એનું માહ અને ખૂન ભી કાળું રહેશે, અને એના ઈંડા સુનહરા રંગના રહેશે, અને એના ઈંડાને બજાય ઈંડામાં પ્રોટીનની માત્રા જ્યાદા પાઈ જાય છે, અને એમાં કોલેસ્ટ્રોલની માત્રા કાફી કમ રહેશે. કડકનાથ મુરગામાં વસા ભી કાફી કમ રહેશે, અને કડકનાથ મુરગી પાલન કી કમ કરવાનું. તો કિસાન સાથીઓ, કડકનાથ મુરગીનું પાલન ભી આપણું સામાન્ય મુરગીની તરફ કરી શકી. એના દાણા પાણીમાં કોઈ જ્યાદા ખર્ચો નહીં લાગે છે. યા લીલા સારા બરસીમ અનાજ, ચોકર, બાજરો આદિ ખાઈને અસલ ગ્રોથ હાંસિલ કરે છે. અગર આપણું શરૂઆત કમ ચૂજાને હાથે કરી તે આપણી એ સલાહ રહે કે આપણું કમથી કમ 30 ચૂજાને જરૂર લાવવાના, અને આપણ નજદીકી કૃષિ કેન્દ્રથી એના હારું સંપર્ક કરી શકી. કઈના બી પ્રકારના કડકનાથ વ્યવસાયથી વાત કરી શકી અને કડકનાથ મુરગી ફાર્મ ખોલવાનો તરીકો જાણવાનો, અને એના ચરણોને બી પૂરા કરીને આપણ એક અસલ કડકનાથ મુરગીનો પાલનનો વ્યવસાય કરી શકી અને અસલી સફળતા બી હાંસિલ કરી શકી. ફાર્મને પૂરી તરહથી તૈયાર થવામાં લાગવા વાળો ઓસ્તન સમય 30 દિન. તો કિસાન સાથીઓ, સૌથી પહેલું આપણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર યા કઈના ભી કડકનાથ મુરગી પાલનના વેબસાઇટથી સંપર્ક કરવાનું, અને આપણ તેમથી મળીને થોડી જાણકારી હાંસિલ કરવાની અને ખર્ચાનો અનુમાનિત આકલન કરવાનો. તેમથી આપણને બજેટ તય કરવામાં આસાની રહે. આપણ આસાનીથી તય કરી શકી અને તેમાં ખેતરી મુરગીનો ફાર્મ તૈયાર કરવો અને કડકનાથ મુરગીનો બિઝનેસ કરવો હોય તો કિસાન ભાઈ સંપર્ક કરીને આપણું એનું પાલન કરી શકી. તો કિસાન સાથીઓ, મુરગી ફાર્મ હારું એ સ્થાનનો ચયન કરવાનો. તો કિસાન સાથીઓ, યા આગલી સ્ટેપ છે કે આપણને કડકનાથ મુરગા ફાર્મ કરવો કાં છે અને એના હારું કેટલો ક્ષેત્રની જરૂરત પડે અને આપણને કેટલા ક્ષેત્રની જરૂરત પડે. યુ પતો સાલવાની બાદમાં આપણને તેની અનુસાર માર્કેટને દેખતે હવે તેની સ્થાનનો ચયન કરવાનો. અગર કમ ખર્ચાની હાથે જાણવા ચાહી કે આપણા ઘેરથી શરૂઆત કરી અને એક મુરગીને કેટલો જગા જોવે, ચૂજા હારું કેટલો જગા જોવે, તો એનું સબ આકલન કરીને એક સુનાવ કરવાનો. તો કિસાન સાથીઓ, ચયનિત સ્થાન, શેડ અને પોલ્ટ્રી ફાર્મ સેટઅપ તૈયાર કરવાનો. તો એના સુનેલા સ્થાન પર આપણ એક કડકનાથ મુરગી ફાર્મનો શેડ બનાવવાનો, અને એનો આકાર અને જ્ઞાન આપણ નજદીકી મુરગી ફાર્મમાં જઈને લઈ શકી. તો કિસાન સાથીઓ, સુજા હારું અસલ કુકુટ પાલન કેન્દ્રથી સંપર્ક કરવાનું. કડકનાથ મુરગીના ચૂજા કામ મળે અને આપણને શેડ તૈયાર કરવા હારું બાદમાં આપણા નજદીકી કૃષિ વિજ્ઞાન કેન્દ્રથી સંપર્ક કરીને ચૂજાની વ્યવસ્થા કરવી છે. અને કઈના બી કડકનાથ મુરગી પાલન કેન્દ્રમાં જઈને આપણું વાત કરી શકીએ. તો કિસાન સાથીઓ, મુરગી દાણા યા ભોજનની વ્યવસ્થા કી કમ કરવાની. તો હાવ આપણને ચૂજા આવી ગયા હોય તો તેનાને ખાવા હારું દાણા પાણીની બી વ્યવસ્થા કરવી જોઈએ. એના હારું આપણને ચૂજા આલવાની જાણ લેવાનું કે એના ચૂજામાં મુરગી બનાવવા પર આપણને શું ખવાડવાનું અને કેવી વ્યવસ્થા કરવાની. પાણી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ખનિજ સામગ્રી આદિ આહારમાં આવી જાય છે. મકાઈ, ચાવલ, ચોકર અને છીનિયા બાદામની ખળી, મછલીનો ચૂરો, ચૂનાના પથ્થર, હાડીનો ચૂર્ણ, નમક, સરસોની ખળી. તો કિસાન સાથીઓ, એ વાત થઈ ખાવાની અને મુરગીઓ પાલનમાં આપણ રાખી જવાવાળી સાવધાનીઓને જાણવાનું. હાઉ કડકનાથ મુરગી પાલન શરૂ થયો એની બાદમાં એનાને પાલનથી લગાડીને સીના સંબંધી સાવધાનીઓની જાણકારી જોઈ અને જીનાને કોઈ ભી બીમારી નહીં આવે અને એના હારું અસલ સંવર્ધન રહેવો જોઈએ. એનાને કેરે ટીકો લાગે છે અને કઈનો ભી કઈના સમય પર એના કઈના લક્ષણ દેખાઈ દે આદિની જાણકારી જો મુરગી પાલવાવાળા કિસાનને પૂરી જાણકારી રહેવી જોઈએ. આવશ્યકતા થવા પર પ્રશિક્ષણ ભી લેવો પડે. તો કિસાન સાથીઓ, એ સ્ટેપ શરૂથી કરી લેવી જોઈએ. અગર આપને સામાન્ય જાણકારી રાખી તો કડકનાથ મુરગીનો પાલન આસાનીથી કરી શકી. એના હારું આપણું સરકારને દ્વારા સલાડી જાયેલી યોજનાઓથી આપણે ટ્રેનિંગ લઈને તેમાં આપણું હિસ્સામાં ભાગીદારી થઈ શકી. નજદીકી કડકનાથ પોલ્ટ્રી ફાર્મમાં થોડા દન જઈને તેનામાં શીખી શકી. કડકનાથ મુરગીઓને વેચવા હારું બજારમાં આપણે તય કરી રાખવાનું કે હિંતુ પહેલું સંપર્ક ભી કરવાનું. હાવ સબ કામ થઈ ગયું અને એની વાત આપણે પૂરી જાણકારી રાખ્યા બાદમાં જબ આપણા પોલ્ટ્રી ફાર્મમાં સુજા મોટા થઈ ગયા તેની બાદમાં ત્યાં એના વેચવા હારું આપણ કિકમ મુનાફો મળે. એના હારું આપણને કઈની બી કંપનીથી વાત કરી શકી અને આપણા નજદીકી માર્કેટમાં જઈને ભી આપણ એના વેચી શકી. આપણ સરકાર ભી માર્કેટ ઉપલબ્ધ કરાવે છે. અગર એના કન મુરગી પાલન કરતા આપણું કરતા હોય તો આપો કઈને બી કંપનીથી કોન્ટેક્ટ કરીને ફાર્મિંગ કરતા હોય તો માર્કેટની આપણને કોઈ ચિંતા હી નહીં મળે. તો કિસાન સાથીઓ, કડકનાથ મુરગી પાલન હારું કુછ મહત્વપૂર્ણ ટિપ્સ. તો કિસાન સાથીઓ, મુરગી પાલન હારું પોલ્ટ્રી ફાર્મ ગાંવ યા શહેરથી થોડી દૂર બનાવવાનું, તેનથી કઈના ભી લોકો યા કિસી આસપાસના મહોલના વાળાને ભી પરેશાની નહીં થઈ શકે. કડકનાથ પોલ્ટ્રી ફાર્મ હારું નજદીકી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર યા કઈના ભી કડકનાથ મુરગી પાલન કેન્દ્રથી પ્રશિક્ષણ પ્રાપ્ત કરી શકીએ. અગર આપણું એના બારામાં બિલકુલ જાણકારી રાખી શકીએ તો સ્વચ્છ સુજાનને ભી આપણું મુરગી ફાર્મ શેડમાં રાખી શકીએ. કઈની ભી બીમારી ગ્રસ્ત સુજાને મુરગીઓને અલગ રાખી શકી. કડકનાથ મુરગી ફાર્મ શેડમાં ઊંચાઈ પર બનાવવું જોઈએ તાકી પાણીનો જમાવ એની સમસ્યા નહીં આવી શકે. બારિશ યા અન્ય કારણ કડકનાથ મુરગી ફાર્મમાં પ્રકાશ અને પાણીની ઉચિત વ્યવસ્થા રાખવાની અને સમય સમય પર કડકનાથ મુરગીની કાર્યવાહી કરતું રહેવાનું. વેક્સિનેશન એને હારું કઈના ભી પ્રકારના ડાક્ટર યા કૃષિ વિજ્ઞાન કેન્દ્રથી જાણકારી લેવાની અને કેને અને કેટલા સમય બાદ એના વેક્સિન લગાડવાનો છે અને આપણો ફાર્મ બડો થયા બાદમાં એની આવશ્યકતાને અનુસાર કર્મચારીથી ભી આપણું સંપર્ક રાખી શકીએ. તો કિસાન સાથીઓ, મેં હમણે તમને કડકનાથ મુરગીના બારામાં જાણકારી સાંભળાવી. તો કિસાન સાથીઓ, હાવ આર જે કમતા ડામોરને ઈજા તાલજો અને સાંભળવાવાળા આગળા કિસાન ભાઈઓને કમતા ડામોરની તરફથી નમસ્કાર.
1: તો કિસાન ભાઈઓ, યો હતો આજનો કાર્યક્રમ ખેતીવાડી. આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણી વાત સાંભળી બોકડા પાળવાની અને કુકડા પાળવાની. જેવી રીતે આપણા ઝાબવા જિલ્લાનો જો ભૌગોલિક ક્ષેત્રફળ છે એની જગામાં પશુપાલન ઘણી આસાની દેખવું પડે છે, કેમ કે એના ક્ષેત્રમાં સરવાની અસલ જગા છે અને જલવાયુ પણ તાજી મળે છે. તો કિસાન ભાઈઓ, આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણ જો બોકડા પાળવાની વાતો વતાડ્યો ડાક્ટર શ્રી એકેલ ડામોર, પશુ વિશેષજ્ઞ અને અતિરિક્ત ઉપસંચાલક પશુપાલન અને ડેરી વિભાગ ઝાબવા દેખી. હાથે હાથ આપણી કુકડા પાળવાની વાતો સાંભળ્યો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબવાના સહયોગ દેગી. બધી વાતો વતાડ્યો મારા સહયોગી ભાઈ કમતા ડામોરે. કિસાન ભાઈઓ, હમ રોજ તમારી હારું એવા અસલથી અસલ ખેતીવાડીના કાર્યક્રમ લાવી છે અને આશા પણ કરી છે કે અમારા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈ એ બધી વાતો સાંભળે અને આપણી ખેતીવાડીમાં આગાડી બળે અને અસલ મોટો મુનાફો કમાઈ શકે. આ સારું બસ એટલી વાત, કેમ કે હાવ સમય થઈ ગયો છે બીજા કાર્યક્રમોનો. હું આરજે રાકેશ લું છે તમારી દેખી ઇજાજત, પણ તમે જાજો મતી કહેતા સાંભળતા રહેજો ઝાબવાની આવાજ સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM પર. તમારા જ રેડિયો હતવાર આરજે રાકેશની હાથે.
2: હું છે આરજે રાકેશ
3: અને હું છે આરજે કમતા ડામોર.
2: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ
3: ખેતીવાડી,
2: આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર.
1: નમસ્કાર કિસાન ભાઈઓ, સ્વાગત છે તમારો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. હું છે આરજે રાકેશ અને રોજની જેમ તમારી વસમાં આજ ફેર કાર્યક્રમ ખેતીવાડી લઈને હાજર થયો છે. અને કિસાન ભાઈઓ, હું રોજ તમારી વસમાં ખેતીવાડી દેખા જોડાયેલા મુદ્દા, ખેતીવાડીની સમસ્યાઓ અને તેના સમાધાનની વાતો લઈને રોજ એના જ સમય પર હાજર થતો રહું છે. તો કિસાન ભાઈઓ, આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપું ફેર વાતો સાંભળવાના છે સોયાબીનની ખેતીના બારામાં અને મિશ્રિત ખેતી, એટલે એક ખેતરમાં બે પ્રકારની ફસલ કરવાની વાતો અને હાથે હાથ ઉન્નત ઉત્પાદન તકનીકી દેખી મક્કીની ખેતી કેવી રીતે કરે એ વાતો પણ આજના કાર્યક્રમમાં આપું સાંભળવાના છે. અને હાથે હાથ એક એવા કિસાન ભાઈ હકરુભાઈની વાતો પણ સાંભળવાના છે, ત્યાં સોયાબીનની ખેતી ઘણા સમય દેખી કરી રહ્યા છે અને તેનું સોયાબીનની ખેતી કરવાનો ઘણો અસલ અનુભવ પણ છે. તો ચાલો કિસાન ભાઈઓ, હા વાર ની કરી અને હામળી કાર્યક્રમ ખેતીવાડીમાં મિશ્રિત ખેતી અને સોયાબીનની ખેતીની અસલ અસલ જાણકારી.
0: તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને સોયાબીન અને મક્કાની મિશ્રિત ખેતીના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છે. તો કિસાન સાથીઓ, સૌથી પહેલી વાત કરી જાય તો સોયાબીનના બારામાં અગર દેખી જાય તો સોયાબીનની વાત કરવા હારું આજ અમારી કન એક સફળ કિસાન છે, જો કે હકરુભાઈ દીતા ડામોર, ગાંવ મોહનપુરા, વિકાસખંડ ઝાબવા અને જિલ્લા ઝાબવાના સફળ કિસાન છે. તો કિસાન સાથીઓ, હકરુભાઈથી વાત કરીએ. નમસ્કાર હકરુભાઈ.
4: નમસ્કાર. નમસ્કાર.
0: તો હકરુભાઈ, એ બતાડ કે તમે હાની ખેતી કરી મેલી?
4: સોયાબીન.
0: સોયાબીનની?
4: મક્કા.
0: મક્કા અને સોયાબીન ભેળી?
4: ભેળી.
0: તો હકરુભાઈ, એ બતાડ કે સોયાબીનની ખેતી તે કેટલા વીઘામાં કરી મેલી અને ત્યાં તીનથી તું કેટલા દનમાં તેની ખેડાઈ કરી અને તેના બારામાં બારીકીથી વાત બતાડ. તો કેટલા વીઘામાં કરી મેલી?
4: મેં સોયાબીન તો 2 વીઘામ કરી મેલી.
0: અચ્છા.
4: તો ઉનાળામાં ગરમીની ટાઈમમાં 3 વારી ખેડ લગાડવી પડે.
0: હમ.
4: 1 વારી વખર લગાડવો પડે, વખર હાકવો પડે.
0: હમ.
4: તેને બાદ ફેર આપણને શ્યાર ટેટકર ખાતર ડાલનો પડે, ગોબરિયા ખાત,
0: ગોબરી ખાતર. હા.
4: હમ. ગોબરિયા ખાત નાખ દે તો એના બાદ પાણીનો સમય આવી ગયો.
0: અચ્છા.
4: તો પાણી ની વરસાદ ની ગીરે તીન પેલખો લગભગ 15 થી 20 બોરી ખાત ડાલને કયા રખોડ્યા.
0: તો હકરુભાઈ, બતાડ કે વાત એ દેખી જાય કે આપણે જો રખોડ્યા ખાતર થી કિસાન ભાઈ ઘણા કામ વાપરી રહ્યા, તો રખોડ્યા ખાતર થી શું લાભ થાય?
4: રખોડ્યા ખાતર થી એમ લાભ થાય કે જમીન ફોહી રહે. ઓર નુકસાન નહીં દે. જમીન પકડ માની હતી.
0: અચ્છા અચ્છા.
4: હા.
0: મતલબ હાર્ડ જમીન થાય જાય, કકડી થાય જાય.
4: કકડી થાય જાય.
0: તો
4: રખોડ્યા થી હાર્ડ જમીન નહીં
0: થાય, ફોહી થાય જાય.
4: ફોહી થાય જાય.
0: અચ્છા. તો ફોહી થવાથી શું થાય? કે જો
4: ફોહી થવાથી આપણો પેડ પોદો છૂટો રહે ઓર ઉશેરમાં બરાબર રહે.
0: અચ્છા અચ્છા.
4: હા. કેમ કે પકડમાં નહીં આવે,
0: જાદા જેડે ઘાલીને તેઓ
4: મોટો
0: થાય.
4: મોટો થાય
0: અને આપણી ફસલ ભી જાદા આવે.
4: ફસલ ભી જાદા આવે.
0: તો કિસાન સાથીઓ, હકરુભાઈ કીનું કે કહેવું છે કે એ હોય ઉનાળામાં ખેડાઈ કરી અને ખેડાઈ કર્યા બાદમાં તે હોય રખોડિયા ખાતર નાખ્યું. રખોડિયા ખાતર નાખવાથી તે હોને જાદા ઉત્પાદન આવે. તો હકરુભાઈ, એ બતાડ કે ગોબરનું ખાતર કઈને ટાઈમ પર નાખવાનું?
4: ગોબરનું ખાતર લગભગ નાખવાનું આપણે આખા તીજ ની ટાઈમ પર.
0: આખા તીજ મતલબ ઉનાળા?
4: ઉનાળામાં. ઉનાળામાં 1 વારી ખેડાઈ દે દે, ઇસકે બાદ ખાતર નાખ દો.
0: અચ્છા અચ્છા.
4: ગોબરિયું ખાતર. ઓર ફેર ખેડાઈ દો. ઓર તેના બાદ વખર હાકી દો. તો ગોબરિયું ખાત છે ને પૂરો મિક્સ થઈ જાય. ઓર મિક્સ થવા બાદ હું કઈનો કીડી કંજર છે કઈને ઉદ્દી છે એવો મતલબ કીટાણુ સબ સાફ થઈ જાય.
0: સાફ થઈ જાય
4: તો ફસલ ને કોઈ નુકસાન નહીં થાય.
0: અગર માન લો આપણી ઉનાળામાં ગહેરી ખેડાઈ કરી નાખી, તેનમાં જો કીટાણુ છે કઈ પ્રકારના જીવ જંતુ મરી જાય, તે બાદમાં સુમાના ટાઈમ પર તેનમાં શું લાભ થાય?
4: તેમાં આપણને એટલો લાભ થાય કે દવા ज्यादा उपयोग नहीं करवी पड़े,
5: ज्यादा दवा नहीं छिड़कवी पड़े,
4: नहीं छिड़कवी पड़े, एक थी दो बार बस। क्या तीन बार चार बार और कहीं ना हो कि मैं पांच बार ना की नहीं नहीं इमा फिर नुकसान थाई जाए।
5: अच्छा अच्छा,
4: हाँ ज्यादा दवा छिड़कवा थी नुकसान थाई जाए,
5: नुकसान था तो लागत ज्यादा लागी जाए।
4: हाँ ज्यादा लागत लागी जाए, तो एक थी दो बार
5: नाखो
4: मैं तो छोया बीस पक जाता,
5: पक जाता। तो हकरू भाई बता की इनमा तीन साल में कितना साल में एक बार गहरी जुताई भी करनी पड़े?
4: तीन साल में
5: तो तीन तीन लाभ था,
4: तीन से जमीन टूटी जाए और गहराई में मतलब जमीन भी थोड़ी के दो दो साल तक तो अपन घास भी ज्यादा नहीं होगा, निंदवा में थोड़ा फायदो पड़े।
5: अच्छा अच्छा,
4: और जमीन भी पोसी रहे और पेड़ भी अच्छा जमता है
5: तो
4: फल ज्यादा दे,
5: फल ज्यादा दे। अच्छा हकरू भाई ये बता की फसल ओरिया बाद में किसान भाई ने जो तमें आप ये फसल ओरियो तो तीन में सोयाबीन नु बी घेर नु आणियो के बाजार में तो आणियो?
4: वो तो बी पसाड़ी से।
5: अच्छा अच्छा,
4: आपन मन प्रसन्न पड़े तो थोड़ो छोटा छोटा दाना हो घेर ना तो अन्य और वो नुकसान थाई जाए, कभी असल लावे नो रो बाजार थी ले आवो तो बाजार थी लावो तो मतलब अपन पैसा लागे घेर थू घेर नु बी होय।
5: हाँ हाँ, तो किसान भाई ने खर्चो कम लागे,
4: किसान भाई ने खर्चो कम लागे केम के बी ना पैसा वसी,
5: पैसा वसी है। तो किसान भाइयों हकरू भाई ने कहू से कि किसान भाइयों ने आप किसान से तो किसान बी कोई बाजार में नहीं बनी रहते तीन हारू किसान भाई ने बी हारू अलग थी सालनो मारी तेनु अवेरी मेलवू जोई,
4: अवेरी मेलवू जोई
5: ताकि किसान भाई ज्यादा तीन फायदो मिली सके,
4: ज्यादा फायदो।
5: हाँ तो हकरू भाई ये बताड़ कि जो आप ये तो थाई की अपनी बीनी बात इन्हीं बात में ये बताड़ कि तू जैसे आप खेतर खेड़ी रहा तो तेना पाटला कितरे कितरे सेटी रहवा जाए?
4: पाटला लगभग डेढ़, वो सोया बीज का तो एक फीट,
5: एक फीट न रहवा जाए।
4: हाँ।
5: अच्छा अच्छा,
4: तो और कपास बो?
5: हाँ,
4: तो कपास में लगभग तीन फीट नो पाटलो सी।
5: तो आपने मक्की ने अने सोयाबीन वरी मिली ते मक्की ना ओलिया काटी मिले तमी
4: ओलिया काटी
5: मिले ते केतरा सहाड़ा सोयाबीन ना ने के तीन बाद में केतरा मक्की ना
4: चार सहाड़ा सोयाबीन ना और एक मक्की ना।
5: अच्छा अच्छा, तो तीन थी आपने किसान भाई ने जैसे सोयाबीन नानू रहतू है तो तीन में हूँ लाभ था मक्की जे निकली जाए तीन बाद में कई
4: तीमा मतलब एम था मक्की नो सहाड़ो जो से नी डोडी भी मजबूत रहे।
5: अच्छा अच्छा,
4: डोडी मतलब कितनी भी हवा आवे पड़वा नहीं मांगे।
5: अच्छा,
4: तो मक्की ने नुकसान दे और सोयाबीन
5: भी सोयाबीन ने नुकसान नहीं था, बेहद फायदा से
4: दो फसल एक सरी किया।
5: अच्छा अच्छा, तो इन्हीं बात में आप बात करिए कि हकरू भाई की अपन निंदाई गुड़ाई नहीं बात करिए, अगर निंदाई गुड़ाई नहीं बात करिए तो निंदाई गुड़ाई हारू की कम करूँ जाए?
4: निंदाई गोडाई हारू तो एक महीना अंदर अंदर निंदी गोडे साफ सफाई कर देवानो अनाज ने।
5: अच्छा अच्छा, अगर किसान भाई घना करा किसान भाई बाजार ने दवा लाने भी साटी रहा से तो
4: बाजार ने दवा लावा थी तो थोड़ोक नुकसान भी से जमीन माता है ना।
5: अच्छा अच्छा,
4: मारे इतना साल था ये हूँ फसल करी रहा से।
5: हाँ हाँ,
4: हूँ भी नानो किसान से बड़ा किसान नहीं हूँ।
5: हाँ
4: हाँ, पर आज तक मैं सारा ने दवा जमीन पर आज तक टपकू नहीं पड़वा दे और घना लोग लावीन साटी रहे पण तेमा थोड़ी फसल वगड़वाम जाय से कम लाई जाए फिर पासो ताकत धरे तीनी दवा लावीन छिटकारो मारवो पड़े तो पासी ताकत धरे और आपो दाड़किया ले ली ने दाड़किया मा से
5: मोहगो पड़ी जाए।
4: हाँ मोहगो पड़ी जाए
5: तो मतलब फसल ना उत्पादन ने लागत करता आपणे निंदाई गोड़ाई में खर्चो ज्यादा थाई जाए,
4: खर्चो ज्यादा थाई
5: जाए। तो हकरू भाई एक बात ये भी है कि अगर तुम ये भी बात कहती कि अगर आप सारू कम करूँ तो उनाला ने खेड़ भी काफी ज्यादा मार ले,
4: काफी बिल्कुल उनाला में खेड़ मार लो तो सारो नहीं था,
5: सारो नहीं था,
4: नहीं था।
5: तो किसान भाइयों महंगी दवा लावा ने बजाय आप उनाला ने खेड़ ज्यादा मार दो,
4: मार दो
5: तो थोड़ा घणो सारू वसे ती निंदण में
4: साफ
5: थाई, साफ थाई जाए,
4: साफ थाई जाए, ज्यादा पैसा नहीं लागे
5: आपू
4: निंदाई गोडाई ना।
5: तो हकरू भाई ये बताड़ की आप हाउ इनमें जो सुमाहा मान लो कि हमने तो सुमाहा की खेती में सोयाबीन और मक्का करी मिली पर मान लो अगर कोरड़ रीगी तो किसान भाई ने हुकर मुझाई
4: अगर कोरड़ रीगी
5: जिना किसान भाइयों कन पानी नी व्यवस्था,
4: जिना कन पानी नी व्यवस्था है जो पानी वाल फेर दे, अगर नी व्यवस्था है तीन बेचारा नुकसान से।
5: हाँ वो तो फिर ठीक है,
4: हाँ।
5: पर अधिक

0: અધિકતર એમ દેખી જાય કે આપણું ઘણા વાર એમ છે કે અગર જ્યાદા પાણી પડી જાય તો શું કરવું જોઈએ?
1: જ્યાદા પાણી પડી જાય તો ઓણો નિકાળ દો, ઉસકો પાણી પણ નિકાસ કર દો ડોબણા માંથી, તો પાણી ખીચાઈ જાય તો અનાજ ને નુકસાન નહીં થાય.
0: તો એની બાદ માં અગર દેખી જાય તો ઘણી કઈ ની એવી હમણે કઈ સોયાબીન માં કઈ કઈ બીમારી આવી આવે છે, એટલે બીમારી નો કઈ કમ ઇલાજ કરો?
1: બીમારી નો ઇલાજ છે દવા લાવીને છીટકાર દો,
0: દવા છીટકાવવાની,
1: દવા છીટકાર દો, કઈ પાપડી ને કોર દે, પાયડા ના નુકસાન આવી જાય, એક વાર દવા નો છીટકારો માર દો તો
0: સાફ થઈ
1: જાય.
0: તો હમણે આપણે સોયાબીન માં કઈ બીમારી દેખાય રહી હલકી પાતળી કઈ કીડ?
1: હા, કીડ હે હલકી પાતળી, પણ બરસાત કે ટાઈમ માં હે, બરસાત માં જીવ જંતર મરતા નહી, તો થોડોક તડકો નકળો એક વાર સાઠ દો તો
0: સાફ થઈ જાય. તો મતલબ કહેવાનો મતલબ એ કે પાણી પડતો તેના ટાઈમ પર આપણે દવાની સાઠવી, થોડો હલકો તડકામાં સાઠવી,
1: તડકામાં સાઠ,
0: તો જો કીડ હે તે બી મરી જાય,
1: તે બી મરી જાય,
0: અને મક્કામાં બી કીડ હોય તે બી સાફ થઈ જાય,
1: સાફ થઈ જાય.
0: તો વાત દેખી જાય તો અગર આપણી મિશ્રિત ખેતી કરી મેલી તો એની સાથે સાથે આપણે કઈ મક્કી બી છે, તો મક્કીમાં હમણે મૂવો હોય તો મૂવા હારું કેમ કરવું જોઈએ કિસાનભાઈ ને?
1: મૂવા હારું તે મોનોકોટા એક વાર છીટકારો માર દે, મૂવાનો નામ નહી રહે,
0: નામ નહી રહે,
1: ખતમ.
0: તો એ મોનોકોટો એક ઢોલકામાં કેટલા નાખવી જોઈએ?
1: એક ઢોલકામાં એક ઢકન,
0: એક ઢકન,
1: એક ઢકન,
0: 50 ml નું,
1: 50 ml, એક ઢકન માં લગભગ કમ સે કમ આધો વીઘો પૂગી જાય,
0: આધો વીઘો પૂગી જાય. હા, તો હકરભાઈ એ બતાડ કે માન લો કે હમણે સોયાબીન ની ફસલ આપુ જો ખેતી કરી રહ્યા છે, તે એની ખેતીમાં આપણને ફાયદો છે યા નુકસાન હે?
1: અભી તો ફાયદા હૈ, અગર સોયાબીન કટ ગયા ને વરસાદ આવી ગયો તો નુકસાન, ઉસકે લીએ તો બરસાતી લાના પડેગા, તો આપણે બચત કરવી હોય આપણા અનાજ ની સોયાબીન ને વસાડવું હોય તો બરસાતી લાવી પડે. અગર ફટી ગયું એને બાદ ઢીક વાળું ઉપર બરસાતી નાખ દો તો વસત થાય છે, અગર બરસાતી નહીં હોય તો પૂરો નુકસાન હોય,
0: નુકસાન થાય જાય,
1: નુકસાન.
0: તો આપણું એ કેવું છે કિસાન ભાઈઓ કે હકરુભાઈ ને એ કેવું છે કે સોયાબીન જેર પાકવાની અવસ્થા થઈ જાય અને સોયાબીન પાકવા માંડી જાય તો એવા ટાઈમ પર કિસાન ભાઈ ને પહેલાથી બરસાતી ની વ્યવસ્થા કરી દેવી જોઈએ, અને બરસાતી ની વ્યવસ્થા એની હારે કરવી કે આપણી સાલભર ની ફસલ રહે, તેને બડી મહેનત થી આપણી ફસલ લગાડી અને તેની ફસલ ને એક પાણી આવે તેમાં ત્યાં ખતમ થાય જાય,
1: ખતમ થઈ જાય.
0: અચ્છા અચ્છા,
1: જ્યાદા થી જ્યાદા
0: કિસાન ભાઈઓ ને જ્યાદા થી જ્યાદા અગર ઉપજ લે તો શું કરવું જોઈએ કિસાન ને?
1: કિસાન ને ગોભી, ગોભી ઓર મિર્ચી,
0: મતલબ સોયાબીન નીકળ્યા બાદ માં.
1: હા,
0: હકરુભાઈ એ બતાડ કે અગર સોયાબીન ની ખેતી અગર કિસાન કરે તો માળવામાં પાકે એવી કરવા હારું, મતલબ તીહું ની જમીન આપણી જમીન માં બી આપણે જ્યાદા જ્યાદા પકડી શકીએ તેને હારું કિસાન ને શું કરવું જોઈએ?
1: તેને હારું ખાતર નો ઉપયોગ વધારે કરવો જોઈએ.
0: અચ્છા,
1: ગોબરિયા ખાતર,
0: ગોબરિયા ખાતર નો.
1: હા,
0: અને
1: કિસાન બરોબર બી આપણે માળવાને જમીન બરોબર આપો પકડી
0: પકડી શકીએ,
1: પકડી
0: શકીએ. અચ્છા અચ્છા, તો આપણને એનમાં મતલબ સોયાબીનની ફસલમાં અગર બીમારી આવતી હોય તો આપણું દેશી દવાઓનો ઉપયોગ કરીએ તો કઈ ને કઈ ને બનાવી શકીએ કે?
1: દેશી દવાનો ઉપયોગ બનાવવો હોય તો ઓહળાની જેડી, ઓહળાનો છાલ ઓર લીમડાના પત્તા, ઉસકો તાજો કુસી લો, કુસીને એક દો ઘંટો ઉસકા કઈ તપેલા હપેલા માં ગાળ લો, તો પેલા આમ ગાળ લેદો, એને બાદ ફેર તમે છીટકારો માર દો, એક જીવ જંતર ખેતી નહીં આવે,
0: નહીં આવે. અને તીન થી પાકેલું ધાન ભી મતલબ
1: કઈ નુકસાન નહીં થાય, કોઈ નુકસાન નહીં થાય.
0: બજાર થી લાવીને આપો સાટી ઇનમાં શું નુકસાન?
1: એમાં નુકસાન છે,
0: શું નુકસાન થાય
1: એમાં? બજાર થી લાવી એક પૈસા ભી આપડા ખોટા જાય,
0: એક તો પૈસા આપડા વગર
1: પૈસા જાય રહ્યા ને,
0: બરાબર. હા,
1: એક તો પૈસા ભી જાય રહ્યા, ઓર ફેર તેના બાદ આપણને અગર જીવ જંતર કદી મર્યું મર્યું નહીં મર્યું તો તેમાં બી નુકસાન છે.
0: અચ્છા અચ્છા,
1: હા,
0: નહીં દવાઈ પર કોઈ ભરોસો નહીં,
1: દવાઈ પર કોઈ ભરોસો નહીં. હું માનું ડેટ સુકીને આપણને દવા મળી ગઈ,
0: એક્સપાયરી ડેટ વાળી દવા બી વેચી દે, હા, તે તે નહીં કામ કરે,
1: તે નહીં કામ કરે.
0: અચ્છા, એમાં
1: આપણો નુકસાન છે.
0: હા, તો આપણે માન લો બજાર થી દવા લેવા જાય રહ્યા તો આપણ ફાની કઈ કઈ ચીજ ને આપણે ધ્યાન રાખવી જોઈએ?
1: આપણ પછી એક ડેટ દેખવી,
0: ડેટ દેખવી,
1: કઈ ની ડેટ ની છે.
0: હા,
1: जीव जंतर मरियो कि नहीं मरियो ये जरूरी ध्यान
0: देवी केतरी मात्रा में नाखू
1: ये भी ध्यान देवी ज्यादा मात्रा में न खाई फिर भी नुकसान कम में न खाई गये तो भी नुकसान माफसर नाखवी पड़े
0: माफसर नाखवी तो अकरू भाई ये बता कि घना खरा किसान भाई अपना एम करे कि जैसे टंकी में पहली दवा साटेली रहती है अलग प्रकार नहीं रहे आने तीनी टंकी ने धोवे नहीं तीना बारा में कई कहवा मांगे
1: नुकसान था
0: तीन थी नुकसान था
1: तीन थी नुकसान था धान बढ़ जाए क्योंकि उसके कीटाणु मई रहे ना
0: मई रहे बीजी दवा ना
1: बीजी दवा नु कीटाणु बीजी दवा थी टंकी में घोल दी तो तीमा नुकसान था
0: ते अबड़ा जाए मतलब फटी जाए
1: फटी जाए
0: दवा भी काम नहीं करे
1: दवा काम नहीं करे अनाज ने कहीं ना पायड़ा बाड़ते
0: घनी इतनी बात से ये तो बात बताड़ी इन बात में पिंच भाई या हकरू भाई एक बात ये से कि किसान भाई ने हूँ ध्यान रखी जो दवा साड़ता वक्त जेवी रीते मुंह पर पट्टी बांधो या सीतरे कहीं सांधू हो कहीं
1: अपने दवा साठवा ध्यान पर हाथ में ना मोजा भी जो
0: हाथ ना मोजा
1: हाथ ना मोजा जो मुंह पर पट्टी जो आंखों पर शीशमा भी जो
0: अच्छा अच्छा
1: और पोगो में
0: मोजा जो
1: क्योंकि जो दवा साठी रहती ना व्यक्ति ने मतलब नुकसान नहीं था
0: नुकसान नहीं था वो हाँ
1: अगर साठी रन कदी पोगो मोजा नहीं रखिया काल कदी तीना तीना पोगो मा कहीं नानो मोटो सांधो हो
0: हाँ हाँ
1: तीने अंदर कदी टपको पड़ी गयी
0: अच्छा अच्छा
1: तो आदमी भी नुकसान करी सके
0: हाँ हाँ
1: दवा नो यो प्रॉब्लम
0: हाँ बीजी बात या कहना डबले आपको साठा बाद मा कहना इथा ही मेल दी
1: हाँ मेल दी
0: तो नाना सोना या कहना जनावर
1: रमता जन कहना मोह साठी ले कहीं तो तीनों भी नुकसान तो दवा पूरी थाएगी इन्हें बाद नाना मोटा डबले आपड़े कन रहे कहीं ढक्कन रहे कहीं कहीं तो दिन जमीन में भंडार दो
0: जमीन में गाड़ दे वाना
1: भंडार दो कोई डगरा बोकड़ा कोई अपना सोना साबन न कोई नुकसान
0: कोई नुकसान नहीं
1: तो रेमा कहीं ना घुसा वालों में ना कोई
0: हाँ तो मनक भी पी ले
1: मनक भी पी ले तो भी नुकसान
0: अने दवा साड़ता वक्त इन्हें भी ध्यान रखो जाए कि वायरी ऐनी पाती आवरी ना उल्टी कोड़ी
1: हाँ
0: इना बारा ब्रह्म
1: ने थी वायरी आवी तो आईनी साइड थी हम साटो और अहीं थी वायरी आवी तो तीनी मतलब जई आवाज आई रही तीनी कोड़ी थी हम साटो
0: अच्छा अच्छा
1: तो कोई नुकसान नहीं था
0: तो घनी असल बात बताड़ी हकरू भाई थे कि किसान भाई ने खेती ने हाथे हाथे घनी एवी चीजों ध्यान रखो जो जेवी रीते आप दवा साटी रहा ने नाना सोना भी मेरे नहीं रहवा जोई अने हवा नी उल्टी दिशा में अने हाथों पर मोजा रहवा जोई पोगो में भी मोजा रहवा जोई अने किसान भाई ने तमी घनी असल बात बताड़ी अने जाता जाता हमारा किसान भाइयों ने तमो हूँ कहवा मांगो कि खेती करवा में ध्यान रखी जाइए
1: खेती करवा में ध्यान रखी जाइए
0: तो तमी बे वीघा में खेती करी मेली
1: बे वीघा
0: सोयाबीन ने मक्की ने
1: मक्की
0: ते इनमा सोयाबीन केतरी निकली जाए बे वीघा में अने मक्की केतरा ने थाई जाए
1: लगभग 60-70 हजार नो सोयाबीन थाई जाए
0: 60-70 हजार नो सोयाबीन थाई
1: जाए सोयाबीन थाई जाए
0: अने मक्की
1: मक्की थाई जाए लगभग 8-10 क्विंटल
0: 8-10 क्विंटल मक्की भी पाकी जाए
1: आंकड़ी निकल
0: अने मतलब हांगरी खेती करवाती हूँ लाभ था कहीं एक फसल बगड़ी जान दीजिए हम कहीं
1: हाँ तो हांगरी करवाती मतलब एक फसल बगड़े एक ताव है
0: एक ने एक ताव जाए
1: एक ने एक आवी जाए और एक हरी आप कर दिए सोया बीज कर दे तो मान लो तो सोया बीज कभी बगड़ी गई तो मक्की आवी जाए
0: मक्की आवी जाए
1: और मक्की बगड़ी गई तो सोया बीज
0: आवी जाए
1: इतनो फरक है क्योंकि किसान पासो नुकसान मानी जाए
0: नुकसान मानी
1: एक ने एक फसल आवी
0: जाए एक ने एक फसल आवी जाए
1: दो महीने एक फसल आवी जाए क्षेत्र हमारे फसल में हम एम करी से तो सोया बीज भी और मक्का भी एक नुकसान था एक तो पाके
0: अने मक्की सोयाबीन ने मक्की में मतलब खुली मक्की थी सेटी सेटी रहती ना कारण डोडिया भी मोटिया था
1: डोडिया मोटिया था और हवा पवन में पड़वा भी नहीं
0: पड़वा भी नहीं मांगे
1: सोयाबीन में ने नुकसान था और मक्की भी
0: हवा थी रोकाई जाए
1: हवा थी रोकाई पड़े तो एक बीजा राड़ा पर जाए क्यों जेल
0: लेकर ले पहले पहला पर जेल ले
1: पहले पहला पर और आंगूड़ी मक्की तो हवा आवे एक थी एक ऊपर एक थी एक ऊपर पड़े
0: खत्म था जाए
1: पटो कर
0: दे पूरी खेती खत्म था जाए
1: खेती खत्म
0: तो तेने हर सोयाबीन भी मैं मिश्रित खेती में
1: फायदा से
0: अच्छा अच्छा तो हकरू भाई जाता जाता हमारा किसान भाई ने ये बताड़ कि किसान भाई ने तो हूँ सलाह आलवा मांगे
1: हूँ किसान भाई ने हम सलाह आलवा मांगू के जो जेवी रीते में बात बताड़े कि नहीं एवी रीते ફસલ કરવી જોઈએ.
0: અચ્છા અચ્છા.
1: તો એની ફસલમાં કોઈ નુકસાન નહીં થાય, ઓર કિસાન ભાઈ કોઈ ઘાટો નહીં જાય. જો જેવી ફસલ આપણી નીકાળ લીધી તેવી ફસલ આપણને ફાયદો બી થઈ રહ્યો, એમાં નુકસાન રહે એવું નહીં મળે. જે બી મેં વાત્યો બતાડીએ કિસાન ભાઈ ને, કોઈ બી કિસાન ભાઈ ની વાત ને ધર લે તો અગાડી ફાયદો થાય હતી, નુકસાન જાય નહીં મળે. જો મેં વાત વતાડી ની વાત પર પાઇન્ટ ધરી ફોરીની, હા કે કેવી રીતે કરવી, એવી રીતે કરવી, તેની રીતે ખેતી કરી લેવાની, તો આપણા કિસાન ભાઈ ને કોઈ નુકસાન નહીં
0: થાય. ડાહા ડાહા આપણે કહેતા આયા કે ખેતી નો ખોળો છે અને દાડકી નો
1: દોડો
0: દોડો છે. તો કિસાન સાથીઓ, આજ અમારી વસમાં હતેલો હકરુભાઈ ડામોર અને તેહી સોયાબીન અને મક્કાની મિશ્રિત ખેતીના બારામાં તમને અસલ એ જાણકારી હમળાવી, અને હમુન તમારથી ઉમ્મીદ છે કિસાન ભાઈઓ કી તમે એની વાતને સાંભળીને જ્યાદા સે જ્યાદા ઉત્પાદન લેવામાં કામયાબ રહો. અને હાઉ હકરુભાઈ ડામોરને ઇજાજત આપજો. નમસ્કાર.
1: નમસ્કાર.
2: હું છે આરજે રાકેશ.
3: અને હું છે આરજે કમતા ડામોર.
2: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ
3: ખેતીવાડી,
2: આપણા છાપવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબુઆની આવાજ પર.

0: બ્રેકના બાદ એક વખત ફેરદેખી સ્વાગત છે તમારો કાર્યક્રમ ખેતીવાડીમાં. તો ચાલો કિસાન ભાઈઓ, હાવ હા મળીએ. સોયાબીજની તકનીકી ખેતી કે કેવી રીતે અધિકથી અધિક સોયાબીજની ખેતીની ઉપજ લેવા સારું આપણને કઈની કઈની વાતોની ધ્યાન રાખવી જોઈએ, એ બધી વાતો વતાડી રહેશે મારા સહયોગી ભાઈ કમતા ડામોર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબવાના સહયોગ દેખી. તો ચાલો કિસાન ભાઈઓ, વાર નહીં કરીએ અને હા મળીએ કાર્યક્રમ ખેતીવાડી.
1: કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને સોયાબીનની ખેતીના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છે. તો કિસાન સાથે, સોયાબીન ઘઉં ફસલ ચક્ર અપનાવવાથી ઘઉંની પેદાવારમાં કાફી બઢોતરી પાઈ ગઈ છે અને સોયાબીનની બાદમાં ઘઉં લગાડવા પર ઘઉં ફસલને સોયાબીન ફસલને દ્વારા સોડેલ નત્રજન અને અન્ય તત્વ ફાયદો ઘણો પુગાડે છે. તો કિસાન સાથીઓ, તેનથી ફસલ ઉત્પાદન બળી જાય છે. ઉત્પાદનને પ્રભાવિત કરવા વાળા કારક, તો કિસાન સાથીઓ, તથ્યોથી એ સ્પષ્ટ થયું છે કે સોયાબીન મધ્યપ્રદેશમાં ખરીફ મોસમમાં ઘણી જ્યાદા ક્ષેત્રમાં ઉગાડી જાય છે. ખરીફ ફસલના જો રૂપમાં ઇહુની ઉપયોગતા અને આર્થિક લાભે કિસાનોને આકર્ષિત કર્યો છે. તેનથી ખરીફમાં જો પડતી જમીન, જો પડત જમીન રહેશે અને તિહુનો આચ્છાદન કર્યો અને કઈ પરંપરાગત ખરીફ ફસલોને ભી વિસ્થાપિત કરીને ગૌણ કર નાખ્યો છે. કિસાનોને આર્થિક લાભથી પ્રભાવિત થઈને હાલના જો ખેતરોની જો મેડિયન તોડીને સોયાબીન ખેતરમાં બદલવાનું અને સીમાંત જમીનમાં ભી ખેતી કરવા લાગ્યા છે. એવા પ્રકારથી સોયાબીન મધ્યપ્રદેશના વૃહદ ક્ષેત્રમાં ભી ઉગાડી જવા લાગ્યું છે. તો કિસાન સાથીઓ, હમણે સોયાબીન ઉત્પાદનને સીમિત કરવા વાળી પ્રમુખ સમસ્યાઓ એવી રીતે છે. જીવડનો ગળણ, પીલા મોઝેક જેવી બીમારીઓનો વ્યાપક પ્રકોપ, નવા નવા કીટોનો પ્રકોપ અને ભૂમિમાં આવશ્યક મુખ્ય સૂક્ષ્મ તત્વોનો ભી અસંતુલન બનવાનો એક કારણ રહેશે. ભૂમિમાં કાર્બનિક પદાર્થની કમી, સમુચિત જળ પ્રબંધનનો અભાવ, ખરપતવારની સમસ્યા અને મોસમની પ્રતિકૂળતા, હમણે એની સમસ્યાઓને સાલતા હી કિસાન સોયાબીનની ખેતીમાં જ્યાદાતર કઠિનાઈઓ મહેસૂસ કરી રહ્યા છે. એવી સ્થિતિમાં વૈજ્ઞાનિક ખેતી અને અનુસંધાનની ઉન્નત તકનીકોનો મહત્વ ભી હજુ બળી જાય છે. એનાને અપનાવીને કિસાન ભાઈ જ્યાદા ઉત્પાદન કરીને લાભ કમાયો જઈ શકે છે. ભૂમિનું ચયન અને તૈયારી. સોયાબીન અમલી, ક્ષારીય અને રેતીલી ભૂમિને છોડીને હર પ્રકારની મિટ્ટીમાં પેદા થઈ જાય છે. સોયાબીનની ખેતી અને ખેતરમાંથી કરવાની અને જ્યાં જળનો ભરાવની સમસ્યા નહીં હોય ત્યાં રબીની કટાઈની તુરંત બાદમાં ગરમીમાં ગહેરી જુતાઈ કરી દેવાની. ઉનાળાની ખેડાઈથી જમીનના નીચે આશ્રય પાવાવાળા કીટો અને બીમારીઓના અવશેષ નષ્ટ થઈ જાય છે અને ભૂમિની જલ ધારણ ક્ષમતા અને એની દશામાં બી કાફી અસલ સુધાર થઈ જાય છે. તો કિસાન સાથીઓ, ગોબરનું ખાતર યા ફિર કમ્પોસ્ટ યા વર્મી કમ્પોસ્ટ યા સિંગલ સુપર ફોસ્ફેટને ખેતરમાં સમાન રૂપથી બરાબર છીડકવા અને વખેરવાની બાદમાં જુતાઈ કરીને એના ખેતરને અસલી તરથી તૈયાર કરી દેવાનું. ખેતરની મિટ્ટી ભૂરભૂરી ઓહે થઈ જાય અને ખરપતવાર નષ્ટ થઈ જાય એવા પ્રકારથી ખેડણ કરવાની. તો કિસાન સાથે, બોવાઈનો સમય. સોયાબીનની બોવાઈ 22 જૂનથી લગાડીને 7 જુલાઈની વસમાં કરવી ઘણી અસલ ઉત્તમ પરિણામ આલે છે. તેમાં પરિસ્થિતિ વંશકુચ થોડા દન બાદમાં આગાડી પછાડી થવાથી કોઈ ખાસ પ્રભાવ નહીં પડે છે. જાતિઓનો ચયન. તો કિસાન સાથે, સોયાબીનની જો જાતિનો ચુનાવ તેના ક્ષેત્ર અને વરસાદના ઓસત અને ભૂમિના પ્રકારમાં ધ્યાન રાખીને હી કરવાનું. ઓસતમાં જો કમ વર્ષા અને હલકી મધ્યમ ભૂમિવાળા ક્ષેત્રોમાં વેગી પાકવાવાળી જાતિઓ અને ઓસતથી જ્યાદા વર્ષાવાળા ક્ષેત્રમાં મધ્યમથી ભારી ભૂમિવાળા ક્ષેત્રોમાં મધ્યમ અવધિની જાતિઓ લગાડવું ઉચિત રહેશે. સોયાબીનની ઉન્નત જાતિઓ અનુવાંશિક રૂપમાં શુદ્ધ અને કમથી કમ 70% અંકુરણ ક્ષમતાવાળી રહેવી જોઈએ. મધ્યપ્રદેશના વિભિન્ન જળવાયુ ક્ષેત્રો હારું સોયાબીનની અનુકૂળ જાતિઓને ભી ઉન્નતશીલ પ્રજાતિઓ જેવી રીતે અને ઇહુની વિશેષતાઓને ભી વટાડી ગઈ છે. તો કિસાન સાથીઓ, ઉત્તમ બીજ અને બીજની દર. સોયાબીન બીજ 60-80 કિલોગ્રામ પ્રતિ હેક્ટર નિર્ધારિત છે અને ઝેર બીજ નાના અને જ્યાદા ફેલવાવાળી જાતિઓનો પ્રજાતિ ઓહે તો 60-70 કિલોગ્રામ અને મોટા બીજ ઓહે તો કમ ફેલવાવાળી પ્રજાતિ ઓહે તો 80-100 કિલોગ્રામ પ્રતિ હેક્ટર બીજનો પ્રયોગ કરવાનો. સોયાબીન બીજની અંકુરણ ક્ષમતા 70% થી જ્યાદા રહેવી જોઈએ અને આનુવંશિક રૂપથી પૂર્ણતઃ શુદ્ધ અને તીવ બીજનો અસલી બીજનો પ્રયોગ કરવો જોઈએ. બીજનો ઉપચાર. તો કિસાન સાથીઓ, બીજને ફફૂંદનાશક દવા થાઇરમ 75 WP અને કાર્બોનડાઝીમ 50 WP દવાને 2:1 મેળવીને 3 ગ્રામ દવા પ્રતિ કિલો બીજના દરથી ઉપચારિત કરવાની અને થાઇરમ 37% કાર્બોક્સિન 37% 2 ગ્રામ દવા પ્રતિ કિલો બીજની દરથી યા ટ્રાઇકોડર્મા નામક જૈવિક ફફૂંદનાશકની 3 ગ્રામ માત્રા પ્રતિ કિલોગ્રામ બીજના દરથી ઉપચારિત કરી શકીએ. જ્યાં તક જ્યાં પાણી ધૂળ મક્ખી સફેદ મક્ખી અને પીળા મોઝેકની સમસ્યા જ્યાદા હોય ત્યાં થાયામેથોક્સામ 17 WS નામક કીટનાશકથી 3 ગ્રામ પ્રતિ કિલો બીજના દરથી બીજ ઉપચારિત કરી શકી. ફફૂંદનાશક અને કીટનાશક દવાના ઉપચારની બાદમાં 5 ગ્રામ રાઇઝોબિયમ કલ્ચર અને 5 ગ્રામ SPSB કલ્ચરથી પ્રતિ કિલો બીજના ઉપચારિત કરીને સોયાબીનમાં ઝેડ ગ્રંથિઓનો ઉચિત કામ વિકાસ થાય છે. બુવાઈનો તરીકો. સોયાબીનની બુવાઈ કરતા વખત કતારથી કતારની દૂરી 45 સેન્ટીમીટર તક રહેવી જોઈએ. કમ ઊંચાઈવાળી જાતિઓ અને કમ ફેલાવાળી જાતિઓને 30 સેન્ટીમીટરની કતારથી કતારની દૂરી પર ઓરવાનું અને બુવાઈના કામ દુફન તિફન સીડ ડ્રીલથી કરવું જોઈએ. બુવાઈના સમય પર જમીનમાં ઉચિત નમી ઘણી જરૂરી છે અને બીજ જમીનમાં 2.5-3 સેન્ટીમીટર ઊંડાઈ પર પડવું જોઈએ. મેડ નાળી વિધિ અને સોડી પટ્ટી નાળી વિધિથી બુવાઈ કરવાથી સોયાબીનની પેદાવારમાં બઢોતરી પાઈ ગઈ છે અને નમી સંરક્ષણ અને જલ વિકાસની ભી પ્રભાવી પાઈ ગઈ છે. જળ પ્રબંધન. તો કિસાન સાથીઓ, સોયાબીનમાં જ્યાદા અગર ઉચિત જળ પ્રબંધન નહીં હોય તો જો ભી આદાન આલ્યોગ્ય છે તીહુના સમુચિત ઉપયોગ પૌધાને દ્વારા નહીં થઈ પાય છે. એના એની સાથે ઝેડ ગળનનો ઝેડ હાળનનો જે બીમારીઓનો પ્રકોપ બઢી જાય છે અને નિંદા નિયંત્રણ ઘણું કઠિન થઈ જાય છે અને તેના ફળ સ્વરૂપ પૌધાનો વિકાસ સીમિત થઈ જાય છે અને ઉત્પાદનમાં ભારી ગિરાવટ આવી જાય છે અને સામાન્ય તરીકાથી બુવાઈની બાદમાં 20-20 સેન્ટીમીટરની દૂરી પર ઢાળના અનુરૂપ જળ નિકાસ નાળીઓ જરૂર બનાવવાની. તેનાથી જ્યાદા વરસાદની સ્થિતિમાં જલભરાવની સ્થિતિ પેદા નહીં થઈ શકે. મેળ. તો કિસાન સાથીઓ, નાળી વિધિ અને સોડી પટ્ટી નાળી વિધિની બુવાઈ જળ નિકાસમાં બી કાફી અસલ પ્રભાવી પાઈ ગઈ છે. ઓરવાની બાદમાં સોયાબીનને 15-20 દિન 20માં ખડી ફસલમાં ઇમિજત હાઈપર નામક દવાનો 75 ગ્રામ સક્રિય અવયવ પ્રતિ હેક્ટર છીડકવાથી હગળા પ્રકારના ખરપતવારનો નિયંત્રણ સફળતાપૂર્વક કર્યો જઈ શકે છે. જ્યાં પર કેવલ હાકડા પાયડાવાળી નિંદા ઓહે અને ત્યાં કીઝાલો ફાફનો ઇથરાઇલ 50 ગ્રામ ક્રિયાશીલ અવયવ ફેનોક્સાપ્રાપ 10 EC 75 ગ્રામ ક્રિયાશીલ અવયવ પ્રતિ હેક્ટરનો છિડકાવ કરવાનો. એની દવાઈઓને 500-700 લિટર પાણીમાં ઘોળીને છિડકાવ સ્પ્રે ફ્લેડ જેટ નોઝલ યા ફ્લેટ ફેન નોઝલને લગાતાર કરવાનો. ભૂમિમાં નમી રહેવાથી અસલ પરિણામ મળે છે. લાભકારી અંતરવર્તી ફસલીઓ. તો કિસાન સાથીઓ, સોયાબીનમાં સોયાબીનની હાથે મક્કી 4 કતાર અને 2 કતાર, સોયાબીન અરહર 4 કતાર અને 2 કતાર, સોયાબીનને જુવાર 4 કતાર અને 2 કતાર, સોયાબીનને કપાસ 4 કતાર અને 1 કતાર. તો કિસાન સાયો યે થાય અંતરવર્તી ફસલ્યો અને હાવ લાભકારી ફસલ ચક્ર સોયાબીન ઘઉં સોયાબીન અલસી સોયાબીન ચણા અને સોયાબીન અર્કિલ મટર તો યે થાયો ઉનાળાની ફસલની વાત તો કિસાન સાથીઓ હમણે આપણ સુમાહાની વાત કરી રહ્યા તેની હારું જ્યાદાતર આપણ મેં હમણે વતાડી તેની ફસલી પર ધ્યાન દેવાનું કટાઈ ગહાઈ અને ભંડારણ તો કિસાન સાથે સોયાબીનની કટાઈ દાંતેડા યા મશીનથી કરી જાય છે ફસલની કટાઈ તેર કરવાની ઝેર 95% ફળીઓ ભૂરીઓ પડી જાય અને પાયણા ઝડવા લાગી જાય જ્યાદા દેરી થવા પર કટાઈ કરવા પર ફળીઓ છટકવાની સંભાવના બનેલી રહેશે તો કિસાન સાથીઓ બીજવાળી ફસલની કટાઈ કમ્બાઈનથી નહીં કરવાની ગેહાઈ થ્રેસર મશીનથી કરવા સારું હૂકેલું ફસલની ગાડીઓ બનાવી લેવાની અને થ્રેસરની ગતિ 300-500 આરપીએમ અને પંખાની ગતિ 1400-500 આરપીએમ રાખવાની ટેક્ટરથી ગાહી હારું ખળામાં ફસલની મોટી પરત વસાડ દેવાની અને હૂકવા હારું છોડ દેવાની જેર ફળીઓ છટકવા લાગે તેર નવા ટાયરના ટેક્ટરથી ધીમી ગતિથી એનાને ગેહાઈ કરી લેવાની માહળી લેવાનું માહળવા ના થવાની બાદમાં તેજ હવામાં પંખા યા ઉડાવણીની બીજોના ડાકલા અને ભૂસાને અલગ કરી લેવાનું અને બીજોને દુબારા પુનઃરૂપથી ધૂપમાં 2-3 દનો હારું હુકાડવા હારું મેળ દેવાનું અને સાણીને એનો ભંડારણ કરી દેવાનો તો કિસાન સાથીઓ એની બાદમાં બોરામ ભર દેવાના તો કિસાન સાથીઓ સોયાબીનની ઉન્નત પ્રજાતિઓ અને તેઓની વિશેષતાઓ કિસાન સાથે દેખી જાય તો જાતિનું નામ અને પાકવાની અવધિ અને તેહુની ઉપજ અને તેહુના વિશેષ ગુણ તો કિસ્મનું નામ દેખી જાય જે S-335 અને એની પાકવાની અવધિ છે 95-100 દિન તક અને એની જો ઉપજ છે કિસાન ભાઈઓ 25-30 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર અને એની વિશેષતા છે વ્યાપક ક્ષેત્ર હારું અનુકૂળ શ્રેષ્ઠ અનુકરણ જ્યાદા ઉત્પાદન ક્ષમતા અને બેક્ટેરિયલ પાચકહારું પ્રતિરોધી બર્ડ ફ્લાઇટ રોગ અને કીટોમાં થૂળમક્ખી હારું સહનશીલ તો કિસાન સાથે બીજી જો સોયાબીનની ઉન્નત કિસ્મ છે J-S-93-05 યા 90-95 દિનમાં પાકીને તૈયાર થઈ જાય છે કિસાન ભાઈઓ અને એની ઉપજ છે 25-30 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર અને એની ખાસ વિશેષતા યા છે કે વ્યાપક ક્ષેત્રો હારું અનુકૂળ શીઘ્ર વેગી પાકવાવાળી અને શ્યાર દાણાવાળી ફળીવાળી ફસલ અને અસલ અંકુરણ ક્ષમતા ફળી છટકવા હારું પ્રતિરોધી જળ હળણ અને પ્રમુખ કીટ અને બીમારીઓના પ્રતિ પ્રતિરોધી સહનશીલ કિસ્મ છે તો કિસાન સાથીઓ આગલી જો સોયાબીનની જો કિસ્મ છે J-S-95-60 યા 82-87 દિનમાં પાકીને તૈયાર થઈ જાય છે અને 18-20 ક્વિન્ટલ તક કિસાન ભાઈઓને પ્રતિ હેક્ટર તક ઉત્પાદન મળી જાય છે અને વેગી પાકવાવાળી શ્યાર દાણાવાળી જો ફળી કમ વર્ષા અને ઉતળી જમીનવાળા ક્ષેત્ર હારું બી અનુકૂળ અસલ અંકુરણ ક્ષમતાવાળી ફળી છટકવા હારું પ્રતિરોધી અને હુકુ સહનશીલ અને કીટોમાં થૂળમક્ખી ચક્રભ્રંગ નીલાભ્રંગ અને બીમારીઓમાં જેડ હળણ અને જીવાણુ ધબ્બા હારું પ્રતિરોધક છે તો કિસાન સાથીઓ આગલી કિસ્મ હે જો બીજ હે સોયાબીનનો J-S-97-52 98 દનથી લગાડીને 102 દનમાં પાકીને તૈયાર થઈ જાય છે અને એની ઉપજ છે 25-30 હેક્ટર 30 કિલો પ્રતિ હેક્ટર 25-30 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર અને એની ખાસ વિશેષતા છે વ્યાપક ક્ષેત્ર હારું અનુકૂળ સર્વશ્રેષ્ઠ અનુકૂળ જ્યાદા ઉત્પાદન ક્ષમતા બહુરોધી ક્ષમતા ફલી છટકવા હારું પ્રતિરોધી પીલા મોજેક જળસલન અને કીટોમાં તના છેદક અને પત્તી ભક્ષક અને જ્યાદા નમી હારું રોધી સહનશીલ ફૂલનો રંગ ધોળો રહેશે
0: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર
1: તો કિસાન ભાઈઓ મક્કા વિશ્વમાં કૃષિમાં काफी महत्वपूर्ण स्थान से अने इनी फसल ने विश्व में खाद्यान्न फसलों ने राणी ना रूप में मान्य जाय छे केम की इनी उत्पादन क्षमता खाद्यान्न फसलों में सबथी ज्यादा से या 150 थी ज्यादा देशों में उगाड़ी जाय छे अने भारत में या चावल अने गेहूं नी बाद में तीसरी मुख्य अनाज वाली फसल से। पहलू मक्का ना विशेष रूप थी गरीबों नु भोजन ना रूप में मानी जातेलू जबकि हाव एवं नहीं मले। हाव इनो उपयोग मानव आहार 25% ने हाथे हाथे पशुना आहार में 12% अने कुक्कट अने कुकड़ाना आहार में 49% अने स्टार्च 12% अने दारू बनावा में 1% अने बीज ना रूप में 1% उपयोग थावा लागी गयो से। तो किसान साथियों मध्य प्रदेश में मक्का एक घणी एक असल मुख्य फसल से अने मक्की मुख्य रूप थी झाबुआ मंदसौर रतलाम छिंदवाड़ा अलीराजपुर इना आदि जिला में थाय से अने इना आहार की पकाड़े से ज्यादा मात्रा में। तो किसान साथियों झाबुआ जिला में लगभग 68,300 हेक्टर क्षेत्रफल में मक्की की खेती करी जा रही से अने इहोनी खेती मुख्यतः झाबुआ पेटलावत थानला मेघनगर अने राणापुर विकास खंडों में करी जाए से। भूमि नो सुनाव तो किसान साथियों मक्का नी खेती कई प्रकार नी मिट्टी अने कई प्रकार नी अलग अलग मिट्टी वाली जगह में करी जाए से पुनः इनो उचित जल निकास वाली बलई दोमट मटियार मिट्टी में इनी वायु संचार अने पानी ना निकास नी उत्तम व्यवस्था ओहे अने जीनी जगह नो पीएच मान 6.5 थी लगाड़ीने 7.5 ना वश में ओहे तो ना तो अम्लीय अने ना ही या क्षारीय रेवी जोईए तो इनमा एवी जगह में मक्का नी खेती सफलतापूर्वक उगाड़ी जाए से अने पकाड़ी जाए से। जीना जमीन में नमकीन पानी नी समस्या ओहे ता मक्की नी बीजाई मेड़े ऊपर यानि कि धोरा ऊपर करवी जोईए धोरा ऊपर ने बजाय साइड में करवी जोईए तीन थी जेड़ियो नमक थी प्रभावित नहीं थाय से। तो किसान साथियों भूमि नी तैयारी खेतर में एक वारी मिट्टी पलटवा वालू होल अने बे वारी वखर सलाड़ी ने मिट्टी ने असली तरह थी भुरभुरी कर लेवी जोईए। अगर खेतर में गर्मियों में खेतर खाली ओहे तो 3 वरे में एक वारी गहरी जुताई करवू घणू लाभदायक रहेशे अने इनाथी जुताई करवाथी खरपतवार कीट पतंगियों अने बीमारियों रोकथाम हारू काफी सहायता मळे छे अने इनथी कई प्रकारना खरपतवार भी इनथा नहीं उगे से। तो किसान साथियों 3 वरे में एक वारी ऊंडी खेड़ाई जो मिट्टी पलटवाला होल थी करवी जोईए अने इनी हाथे ही मिट्टी ने पानी रोकवानी क्षमता भी इनथी काफी बढ़ी जाय से। आखरी वारी वखरना टाइम पर 20-25 किलो प्रति हेक्टर फाली डाल 3% भुरकाई देवानू अने ओरवानो समय अने इहुनो तरीको। तो किसान साथियों मक्की नी बोवणी मध्य 15 जून नी बादमाथी लगाड़ीने 15 जुलाई तक करी जाय से। वर्षा आधारित मक्का नी बोवणी शुरू थावा पर करवी जोईए अने सिंचित मक्का नी बोवणी 10 थी 20 दन पहली कर देवी जोईए। 15 जून थी लगाड़ीने 1 जुलाई नी वसमा इनथी जो मळवा वाली जो पैदावार में भी काफी बढ़ोतरी थाय से। तो किसान साथियों ये सिंचाई वाली हारू वात बताड़ी रो अने वगर सिंचाई वाली आपण 15 जून जो पानी नी वर्षा आधारित खेती पर त्यात आप बदा करी रहसे। बुवाई में पौधानी जो किस्मना हिसाब थी कतार थी कतार नी दूरी 60-75 सेंटीमीटर अने पौधा थी पौधानी दूरी 20-25 सेंटीमीटर तक रहेवी जोईए अने बीज 3-5 सेंटीमीटर ऊंडाई पर ओरवू जोईए अने इनथी ज्यादा ऊंडाई पर नी ओरवू जोईए तीन थी किसान भाईओ मई जेड़ियो फैलवानी जगह कम मळे तो तेनी हारू मक्की ने 3-5 सेंटीमीटर एतरी ही ऊंतली ओरवी जोईए। तो किसान साथियों हा बीजनी दर पौधानी किस्म अने हजार दाणाना वजनना मानना हिसाब थी तय करी जाय से। सामान्यतः संकुल मक्का मां बीज दर 20 किलोग्राम संकर मक्का मां 10-12 किलो बेबी कॉर्न अने 25-30 किलोग्राम पॉपकॉर्न अने 8-10 किलोग्राम स्वीट कॉर्न मां 5-7 किलोग्राम चाराना रूप हारू अने 50-60 किलोग्राम प्रति हेक्टर किसान भाई इनी बोवणी करवी पड़े से। तो किसान साथियों बीज न उपचार हरू हाँ बात करिए तो बीज ने बीज अने मिट्टी जनित रोगों थी वसाड़वा हरू 2 ग्राम थायरम 1 ग्राम बाविस्टीन प्रति किलोग्राम बीज ना मान थी मक्की ने उपचारित करव जो अने उपचारित करीन औरवाती किसान भाइयों ने काफी लाभ थाय से इनी हाथे हाथे 5 ग्राम PHB कल्चर प्रति किलो बीज ना मान थी मेलव जो बुआई नी विधि तो किसान साथियों पौधा की जेड़ियों ने पर्याप्त नमी मलती रहे इन्हीं हारू जल भराव थी थाव वाला नुकसान थी वसाड़वा हारू किसान भाइयों ने फसल ने आपड़ धोरा ऊपर लगाड़ी जोई बुआई थू पहलू बुआई पूर्वी पश्चिमी दिशा में

ટન ગોબરનું ખાતર મેળવી દેવું જોઈએ. કાર્બનિક ખાતર અને રાસાયણિક ખાતરના ભેળો કરીને પ્રયોગમાં કરવાથી ફસલના ઉત્પાદનમાં કાફી અસલ બઢોતરી થાય છે. તો કિસાન સાથીઓ, મક્કાની ફસલ હારું 120 થી 150 કિલોગ્રામ નત્રજન, 60 થી 70 કિલોગ્રામ ફોસ્ફરસ અને 60 થી 70 કિલોગ્રામ પોટાશ અને 25 કિલોગ્રામ ઝીંક સલ્ફેટ પ્રતિ હેક્ટરની હિસાબથી જરૂરત પડે છે. ફોસ્ફરસ, પોટાશ અને ઝીંકની પૂરી માત્રા અને 20% નત્રજનની બુવાઈ તો બુવાઈના ટાઈમ પર આલવું જોઈએ અને શેષ જો આખરી વસેલું નત્રજનને 4 હિસ્સામાં વાટી દેવું જોઈએ. તો પહેલી વારીમાં પહેલો હિસ્સો 25% નાઇટ્રોજન ફસલમાં 4 પાયડા આવવાના ટાઈમ પર આલવું જોઈએ, ક્યુંકિ 25 દિન બાદમાં ઓરવાના. તો કિસાન સાથીઓ, 25% નાઇટ્રોજન ફસલમાં 8 પાયડા આવવાના ટાઈમ પર આલવું જોઈએ, ત્યું બોવાઈના 50 દિનની બાદમાં. અને તીસરું જો છે, 25% નાઇટ્રોજનની જો માત્રા ફસલમાં ફૂલ અને પુષ્પન આવવાના ટાઈમ પર, નંગલ આવવાના ટાઈમ પર આલવું જોઈએ, ક્યુંકિ 17 દિનની બાદમાં બોવાઈની. તો કિસાન સાથીઓ, ચોથો જો નત્રજન આલવું જોઈએ, 5% નાઇટ્રોજનનો પ્રયોગ દાણા ભરવાના ટાઈમ પર આલવું જોઈએ, જબકિ ત્યું 90 દિનની બાદમાં. તો કિસાન સાથીઓ, યું થાય ઉર્વરકની વાત અને હાવ જળ પ્રબંધન. તો કિસાન સાથીઓ, મક્કી એક એવી ફસલ છે ત્યાં હુકો જ્યાદા સહન નહીં કરી શકે અને ના હી જ્યાદા પાણી સહન કરી શકે. તો તીને હારું ખેતરમાં જળ નિકાસી હારું નાળીઓમાં બોવાઈ, ધોરામાં બોવાઈ કરવાથી સમયની વસત બી કમ થાય છે અને પાણીની બી વસત થાય છે. સમય પર અતિરિક્ત પાણી બી નકળી નાળીમાં વહી જાય છે, તેને કારણ મક્કી ગળવાની સંભાવના બી કાફી કમ રહેશે અને પડવાની સંભાવના બી કાફી કમ રહેશે. સિંચાઈની દ્રષ્ટિથી નવા પોદ ઘૂંટણા તક આવે અને તીહની ફૂલ નંગલ આવે અને દાણા આવે ભરાવાના અવસ્થામાં કિસાનભાઈને સૌથી સંવેદનશીલ સમય રહેશે અને એની અવસ્થાઓમાં અગર સિંચાઈની સુવિધા હોય તો કિસાનભાઈને કોરડ રહેવાના ટાઈમ પર સિંચાઈ કરી દેવી જોઈએ. કેમ કે એમથી ખેતીમાં અસલ તો અસલ કાફી અસલ મુનાફો મળી શકે. તો કિસાન સાથીઓ, હાવ વાત કરી ખરપતવારના નિયંત્રણની, જેવી રીતે આપું નિંદણી. તો નિંદણી કી કમ કરવી જોઈએ? તો તેના બારામાં કિસાન ભાઈઓ અગર દેખી જાય તો ખરીફ મોસમમાં ખરપતવારોની જ્યાદા સમસ્યા રહેશે અને ત્યાં ફસલમાં ફસલથી પોષણ જલ અને જો ધૂપ હે પ્રકાશ હારું પ્રતિસ્પર્ધા કરે છે અને ત્યાં ખરપતવારના જેટલા બી ઝાડકા રહેશે તે આપણી મક્કીને હાથે વેગા મોટા થવા હારું મોટા થાય છે. તો એની હારું એના કારણ ઉપજમાં બી 40 થી 50% તક કિસાન ભાઈને નુકસાન થઈ શકે છે. મક્કાની અસલ ઉત્પાદન લેવા હારું બુવાઈના 30 દિન તક ખેતરને ખરપતવારથી કિસાન ભાઈને પૂરી તરહ મુક્ત રાખવું જોઈએ. વરસાદના દિનોમાં નિંદાઈ ગોળાઈ કરવા હારું સમય કમ મળી પાય છે, તેને હારું નિંદાઈ ગોળાઈ હારું કઈ વારી સમય નહીં મળી પાય છે અને કઈ વારી એ નિંદાઈ હાથોથી કરવી પડે છે અને એવામાં ખરપતવારનાશી દવાઓનો પ્રયોગ કરવો બી ઘણો લાભદાયક રહેશે. કેમ કે મજદૂરી જ્યાદા મહેંગી પડે છે, તેને હારું કિસાન ભાઈઓ મક્કામાં ખરપતવારના નિયંત્રણ હારું ઓરવાની બાદમાં અને ફસલના અંકુરણથી પહેલું એટ્રાઝિન 1.0% 1.0 કિલોગ્રામ સક્રિય તત્વ વ્યાપારિક માત્રામાં 2.0 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના હિસાબથી 600 લિટર પાણીમાં ઘોળ બનાવીને પ્રતિ હેક્ટરના હિસાબથી છિડકાવ કરવા પર 16 પાયડાના જો ખરપતવાર છે જો જ્યાદા પ્રભાવી ઢંગતા નિયંત્રણ તીહનો થઈ શકે. અંતરશસ્ય ફસલ લેવા હારું એટ્રાઝિનનો પ્રયોગ નહીં કરવાનો અને 1.0 કિલોગ્રામ પેન્ડીમિથિલિન સક્રિય તત્વ વ્યાપારિક માત્રા 3.25 લિટર પ્રતિ હેક્ટરના હિસાબથી 600 લિટર પાણીમાં ઘોળ બનાવીને ખેતરમાં અંકુરણથી પહેલું આપણા મક્કીના જો પોયા ઉગવાથી પહેલું આપણે તેના છિડકાવ કરી દેવો અને તેને અલાવા ઓરવાના 15 થી 20 દિનની બાદમાં ડોરો સલાડીને નિંદાઈ કરવાની. તો કિસાન સાથીઓ, લગભગ 30 દિનની બાદમાં હળ સલાડીને મીટી ઉપર સડવાનું કામ, યાને કે 22 દિન બાદમાં મક્કી હળવાનું કામ કરવું જોઈએ. 20 થી 22 દિનની બાદમાં મક્કી હળાઈ જાય તાકી મક્કી હળવાથી જેડીઓ બી ઊંડીઓ ઉતરે અને પોદો બી હવા પવનથી બી